શ્રોતા મિત્રો સુપ્રભાત. એફએમ બેન્ડ 93.9 મેગાહર્ટ્ઝ પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. આજે ગુરુવાર, શ્રાવણ દિનાંક 14, શક સંવત 1948, એટલે કે તારીખ 6 ઓગસ્ટ સન 2026. અત્યારે સવારના 5:57 થઈ છે. વિવિધ ભારતીની પ્રસારણ યાત્રામાં આપ સૌ શ્રોતા મિત્રોનું શીતલ હાર્દિક અભિવાદન કરે છે. સભાની શરૂઆત કરીએ મંગલધ્વનિથી.

0: આપ સાંભળી રહ્યા છો ભૂલે વિસરે ગીત. હવે સાંભળશો પ્રાદેશિક સમાચાર.
1: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્ય સરકારે બજારમાં વેચાતા એનાલોગ પનીર, ચીઝ અને બટરના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ લાદ્યો. છત્રાલ જીએડીસીમાંથી પોલીસે નકલી ઘી બનાવતી ફેક્ટરી પર દરોડા પાડીને 1,67,00,000 મુદ્દામાલ જપ્ત કર્યો. ડીઆરઆઈ પાકિસ્તાનથી આયાત કરાયેલી 364 મેટ્રીક ટન પ્રતિબંધિત સૂકી ખજૂર જપ્ત કરી. સ્વતંત્રતા પર્વની ઉજવણી અંતર્ગત દેશભરમાંથી સુરતમાં તૈયાર થયેલી તિરંગાની માંગ. અમદાવાદમાં 13મીથી બાસ્કેટબોલનો ફીબા અંડર 18 એશિયા કપ યોજાશે. 23મીએ ફાઇનલ રમાશે. રાજ્ય સરકાર દ્વારા છેલ્લા કેટલાક સમયથી બજારમાં વેચાતા એનાલોગ પનીર, ચીઝ અને બટરના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ લાદ્યો છે. રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કરવામાં આવેલા સેમ્પલિંગ અને લેબોરેટરી પરીક્ષણ દરમિયાન આવા બિન અધિકૃત ઉત્પાદનોના કિસ્સાઓ સામે આવતા કાર્યવાહી કરવામાં આવી છે. જે કોઈપણ વ્યક્તિ અથવા ફૂડ બિઝનેસ ઓપરેટર આ પ્રતિબંધનો ભંગ કરશે તેની સામે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ 2006 મુજબ કાર્યવાહી કરવાનું આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું.
2: એનાલોગ પનીર ખાને કે લાયક હી નહીં હૈ, ઉસકા પૌષ્ટિક આહાર નહીં હૈ, તો હમ ગુજરાત મેં આજ છે સેલિંગ પ્રોડક્શન ઓર પરિવહન સભી પર પ્રતિબંધ લગાતે હૈ. એનાલોગ પનીર બેચેગા તો એક્શન લિયા જાયેગા.
1: ભારત સરકાર દ્વારા રાષ્ટ્રગાન, જનગણમન અને રાષ્ટ્રગીત વંદે માતરમના ગાન અને વાદન અંગે વિસ્તૃત માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી. તેમાં રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનને કયા પ્રસંગમાં ગાવા અથવા વગાડવા તે માટેના નિયમ, સમય અને યોગ્ય શબ્દોના ઉચ્ચારણના કડક પાલનની સૂચના અપાઈ છે. આ અંગે સાંભળીએ અહેવાલ.
3: બંનેનું ગાનવાદન સાથે થતું હોય ત્યારે સૌપ્રથમ રાષ્ટ્રગીત અને ત્યારબાદ રાષ્ટ્રગાન ગાવા અથવા વગાડવાની સૂચના અપાઈ છે. ઉપરાંત રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના અધિકૃત શબ્દો તથા યોગ્ય ઉચ્ચારણનું પાલન કરવા પર વિશેષ ભાર અપાયો છે, જેથી સમગ્ર દેશમાં તેનું ગૌરવ અને એકરૂપતા જળવાઈ રહે. રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનનું સાચું લખાણ, પાઠ અને સાચું ઉચ્ચારણ ગૃહ મંત્રાલયની વેબસાઇટ www.mha.gov.in પર ઉપલબ્ધ છે. જયેશ પટેલ, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.

0: ગાંધીનગર રેન્જ પોલીસે છતરાલજી એડીસીમાં નકલી ઘી બનાવતી ફેક્ટરીને ઝડપી છે. મળેલી બાતમીના આધારે એક ઓઇલ ઇન્ડસ્ટ્રીમાં દરોડા કરીને 1,67,00,000 શંકાસ્પદ ઘી, પામ ઓઇલ અને કેમિકલ ઝડપવામાં આવ્યું છે. 30,000 લીટર તૈયાર પ્રોડક્ટ વિવિધ ટ્રેડિંગ કંપનીઓને પહોંચાડાતું હોવાનું આ તપાસ દરમિયાન બહાર આવ્યું છે. કંપનીઓના નામે આ ભેળસેળયુક્ત ઘી મોકલવામાં આવતું હતું. એફએસએલ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે નમૂનાઓ લઈને તપાસ શરૂ કરી છે.
1: પોલીસને જાણકારી મળે કે ત્યાં મિલાવટના અમુક ખાદ્ય પદાર્થો બનાવવામાં આવે છે, જેમાં ઘી પણ સામેલ છે અને મિલાવટી પામ ઓઇલ પણ બનાવવામાં આવે છે, અને ટોટલ મુદ્દામાલની વેલ્યુ તો લગભગ 1,67,00,000 કબજે કરવામાં આવેલ છે.
0: ડીઆરઆઈએ પાકિસ્તાનથી આયાત કરાયેલી 364 મેટ્રિક ટન પ્રતિબંધિત સૂકી ખજૂર જપ્ત કરી છે. જપ્ત કરાયેલા ખજૂરની કિંમત 3 કરોડ રૂપિયા જેટલી છે. કંડલા બંદર પર સૂકી ખજૂરના જપ્ત કરાયેલા 13 કન્ટેનર યુએઈથી આયાત કરાયેલા હોવાનો ખોટો અહેવાલ આપવામાં આવ્યો હતો, પરંતુ વાસ્તવમાં તે પાકિસ્તાનથી આવ્યા હતા. ભારતે પાકિસ્તાનથી આવતા માલની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. તપાસમાં જાણવા મળ્યું કે ખજૂર પ્રથમ પાકિસ્તાનથી દુબઈ લાવવામાં આવ્યો અને ત્યારબાદ ભારત નિકાસ કરતા પહેલા કન્ટેનરના અન્ય સેટમાં શિફ્ટ કરવામાં આવ્યો. અમદાવાદ શહેરમાં પાલતુ પ્રાણી રાખતા લોકોએ રજીસ્ટ્રેશન ફરજીયાત કરાવવું પડશે. જે લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું નથી તેઓએ ઝડપથી નોંધણી કરાવવી પડશે. પાલતુ પ્રાણીનું રજીસ્ટ્રેશન એ જાહેર આરોગ્ય અને નાગરિકોની સુરક્ષા માટે અત્યંત મહત્વનું હોવાનું અને તમામ પેટ પેરેન્ટને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સીએનસીટી વિભાગે અપીલ કરી છે.
2: ઓગસ્ટ 2026ના રોજ ઇન્ટરનેશનલ કેટ ડે ની ઉજવણી થનાર છે અને આ દિવસે પેટ પેરેન્ટ્સ દ્વારા રજીસ્ટ્રેશન કરાવી અને આ દિવસની મોટા પાયા પર ઉજવણી થાય તે માટે પેટ પેરેન્ટ્સને અપીલ કરવામાં આવે છે, અને જેમાં 149 જેટલા પેટ પેરેન્ટ્સ દ્વારા 189 જેટલી કેટ્સનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
0: રાજકોટ કલેક્ટરના અધ્યક્ષસ્થાને આયોજિત જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં 42 જેટલા પ્રશ્નોનો નિકાલ કરવામાં આવ્યો. અનધિકૃત કોમર્શિયલ બાંધકામ, લેન્ડ ગ્રેબિંગ, વરસાદી પાણીથી ખેતરમાં ધોવાણ, રહેણાંક વિસ્તારમાં સ્કૂલ બિલ્ડીંગ, સરકારી જમીનમાં દબાણ સહિતના પ્રશ્નોની રજૂઆતનું હકારાત્મક નિરાકરણ લવામાં આવ્યું. કલેક્ટરે વાદી તેમજ પ્રતિવાદી પક્ષકારોની રજૂઆતો બાદ સંબંધિત અધિકારીઓને સૂચના આપીને તેનો ઉકેલ લાવવામાં આવ્યો હતો. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક સેન્ડલ airnews_abd ને ફોલો કરશો. 15મી ઓગસ્ટ નજીક આવતા સુરતમાં બનેલા તિરંગાની માંગ વધી છે. બીજા રાજ્યો કરતાં સુરતના કપડાની ગુણવત્તા વધુ સારી હોવાથી માંગ વધતા મહિલાઓને પણ રોજગારી મળી રહી છે. આ વર્ષે પશ્ચિમ બંગાળમાંથી સૌથી વધુ તિરંગાની માંગ આવી છે. તિરંગા બનાવવાનું કામ આર્થિક ઉપાર્જનનું માધ્યમ બની રહ્યું છે તેમ મહિલાઓએ જણાવ્યું હતું.
3: અત્યારે લાખો ફ્લેગ બને છે 15મી ઓગસ્ટના લીધે. ત્યાંથી અમારું જે આ વરસાદમાં અત્યારે ઘણું બધું બધાને નુકસાન થયું, કામ કરીને અમારું નુકસાન થોડું ઓછું કરીએ છીએ. મારા જેવી ઘણી મહિલાઓ અહીંયા કામ કરી રહી છે જેને અહીંયા આવીને મદદ મળી રહી છે.
0: રાજ્યમાં પહેલીવાર કચ્છમાં મૂક સંકલન યોજવાની નવતર પહેલ હાથ ધરાઈ. શક્તિ લીડરશીપ હેઠળ દીકરીઓમાં નેતૃત્વના ગુણ વિકસાવવા અને વહીવટીતંત્રનો અનુભવ કરાવવા માટેની આ પહેલ હેઠળ 106 દીકરીઓએ એક દિવસ માટે કલેક્ટર, જિલ્લા પોલીસ વડા અને જિલ્લા વિકાસ અધિકારી બની વહીવટ ચલાવવાનો અનુભવ કર્યો. આ રીતે મહિલા નેતૃત્વ દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી. આ અંગે બાલિકા સરપંચ મુક્તા નાથબાવાએ પ્રતિક્રિયા આપી.
4: આવા જ કાર્યક્રમો સરકાર શ્રી તરફથી થતા રહે જેથી કરીને દીકરીઓને પ્રોત્સાહન મળતો રહે તે માટે હું આભારી છું. હાલમાં આપણે જોઈ રહ્યા છીએ કે તલાટી સ્ત્રીઓની અછત અંગેના કે ગામના અતિ પછાત વર્ગના લોકોને જે હાલાકી થઈ રહી છે, જેમ કે ઈકેવાયસી છે કે રાશન કાર્ડમાં નામ ઓટોમેટિક નીકળી જાય છે, તે બધા હેતુઓની ચર્ચાઓ થવાની છે.
0: પંચમહાલના હાલોલ ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરવામાં આવી. સ્વરોજગાર શિબિરમાં 250થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો. વિવિધ ઔદ્યોગિક એકમોમાં 200થી વધુ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ, જેમાં 118 મહિલા ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી. કાર્યક્રમમાં મહિલાઓને કેન્દ્ર અને રાજ્ય સરકારની રોજગારલક્ષી યોજનાઓ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું. અમદાવાદમાં 13-23 ઓગસ્ટ દરમિયાન ફીબા અંડર 18 એશિયા કપ યોજાશે. આ આયોજન બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા, ફીબા એશિયા અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે થઈ રહ્યું છે. સ્પર્ધાનું ઉદઘાટન 12 ઓગસ્ટે વીર સાવરકર સ્ટેડિયમ ખાતે થશે. આ સ્પર્ધામાં એશિયા અને ઓશાનિયાની 16 અંડર 18 પુરૂષ ટીમો ભાગ લેશે.

0: છે. તમામ ટીમોને ચાર ગ્રુપમાં વહેંચવામાં આવ્યું છે. ભારતને કોરિયા, જાપાન અને કઝાકિસ્તાન સાથે ટફ ગ્રુપ ડીમાં રાખવામાં આવ્યું છે. નોકઆઉટ રાઉન્ડ બાદ 23 ઓગસ્ટે ફાઇનલ મુકાબલો યોજાશે. સ્વતંત્રતા દિવસના અવસરે રાષ્ટ્રપતિ દ્વારા નવી દિલ્હી સ્થિત રાષ્ટ્રપતિ ભવનમાં એટ હોમ રિસેપ્શનમાં નર્મદા જિલ્લાના બે પ્રતિભાશાળી વ્યક્તિઓને આમંત્રણ મળતા સમગ્ર જિલ્લામાં ગૌરવની લાગણી પ્રસરી છે. નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના પાંચ પીપરી ગામના પ્રકૃતિપ્રેમી અને મહિલા સશક્તિકરણ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર ઉષા વસાવા તેમજ રાજપીપળાના અને ખુટાઆંબા ગામે પશુપાલન વિભાગમાં ફરજ બજાવતા વિશાલ તડવીને ભારતના રાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્રપતિ ભવનમાં એટ હોમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. ભાવનગર જિલ્લામાં સિંહ દિવસ ઉજવણી સંદર્ભે આયોજન બેઠકમાં સહાયક વન સંરક્ષણ બિમલ ભટ્ટ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. સિંહ અને માનવ સાથેની આકસ્મિક ઘટનાઓમાં સંવેદના સમજણ અનિવાર્ય છે. સિંહ દિવસ 10 ઓગસ્ટે ઉજવણી સંદર્ભે તૈયારીના ભાગરૂપે ભાવનગરમાં વન વિભાગ દ્વારા યોજાયેલ આયોજન બેઠકમાં સિંહ પ્રાણી અને માનવીય સંવેદના સંદર્ભે ચર્ચા પણ કરવામાં આવી. હવામાન વિભાગના અનુમાન મુજબ 8 ઓગસ્ટથી 23 ઓગસ્ટ દરમિયાન પણ રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદનો માહોલ યથાવત રહી શકે છે. દક્ષિણ પશ્ચિમ દિશાના પવન 15-25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાવાની શક્યતા છે. હાલ રાજ્યમાં વરસાદ લાવે તેવી કોઈ મજબૂત હવામાનની સિસ્ટમ સક્રિય નથી. જોકે સ્થાનિક પરિબળોના કારણે કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે. વરસાદી માહોલ વચ્ચે તાપમાનમાં ખાસ ફેરફાર થવાની શક્યતા નથી. જ્યારે આજે સવારે પૂરા થતા 24 કલાક દરમિયાન રાજ્યના 71 તાલુકાઓમાં સામાન્ય વરસાદ નોંધાયો હતો, જેમાં સૌથી વધુ વલસાડના કપરાડામાં 20 મીલીમીટર જેટલો વરસાદ વરસ્યો છે. ઓપરેશનલ કારણોસર રાજકોટ ડિવિઝન સંબંધિત ટ્રેનોમાં ફેરફાર કરવામાં આવ્યા છે, જેમાં ઓખા વેરાવળ એક્સપ્રેસ જે આજે ઓખાથી ઉપડવાની છે તે સંપૂર્ણપણે રદ રહેશે. વેરાવળ ઓખા એક્સપ્રેસ જે આજે વેરાવળથી ઉપડવાની છે તે પણ સંપૂર્ણપણે રદ રાખવામાં આવશે. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્ય સરકારે બજારમાં વેચાતા એનાલોગ પનીર, ચીઝ અને બટરના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ લાદ્યો. છત્રાલ જીએડીસીમાંથી પોલીસે નકલી ઘી બનાવતી ફેક્ટરી પર દરોડા પાડીને 1,67,00,000 મુદ્દામાલ જપ્ત કર્યો. ડીઆરઆઈએ પાકિસ્તાનથી આયાત કરાયેલી 364 મેટ્રિક ટન પ્રતિબંધિત સૂકી ખજૂર જપ્ત કરી. સ્વતંત્રતા પર્વની ઉજવણી અંતર્ગત દેશભરમાંથી સુરતમાં તૈયાર થયેલી તિરંગાની માંગ. અમદાવાદમાં 13મીથી બાસ્કેટબોલનો ફીબા અંડર 18 એશિયા કપ યોજાશે. 23મીએ ફાઇનલ રમાશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા બીઈ કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે. KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
2: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટની ગેરંટી.
1: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.
3: આઈએ સુનતે હૈ ભૂલે બિસરે ગીત.
4: હમ લોગ ગાંવ મે શૂટ કર રહે થે જહાં બિજલી નહીં
5: ઓર બાતેં જિંદગી કી જદ્દોજહેદ કી.
4: और आप इतने बड़े बड़े हॉलीवुड स्टार्स और इंटरनेशनल स्टार्स से बिल्कुल सेम प्लेटफॉर्म पे मिलते हो. तभी भी स्ट्रगल पीरियड था, -10. मेरे पास एक ही कोट था, साड़ी पहन के गई थी मेरी मम्मी की, बहुत अच्छी, लेकिन -10.
5: तनिष्ठा चटर्जी, सेल्यूलॉइड के सितारे, 11 अगस्त शाम 4 बजे सिर्फ विविध भारती पर.
3: अगला गीत आपको सुनवाने जा रहे हैं. इस गीत की रचना की है शकील बदायूनी ने, संगीत से सजाया है नौशाद ने, शबाब फिल्म का गीत है मोहम्मद रफी और साथियों के स्वर है.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઇફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

નમસ્કાર, આકાશવાણી સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નેટફ્લિક્સના સહ સીઈઓ સાથે ભારતના મીડિયા અને મનોરંજન ક્ષેત્રની સંભાવનાઓ પર ચર્ચા કરી. ભારતે શ્રીલંકાને લાંબા સમયથી પડતર ભારતીય માછીમારોને મુક્ત કરવા મુદ્દે માનવતાવાદી અભિગમ અપનાવવા જણાવ્યું. શિક્ષણમંત્રી પ્રહલાદ જોશીએ ભારતના શિક્ષણ ક્ષેત્રે વધુ મજબૂત બનાવવા માટેની મુખ્ય પહેલોની સમીક્ષા કરી. ઇરાને કહ્યું કે તે હોર્મુઝ સ્ટ્રેટ પર ઓમાન સાથે કરાર તૈયાર કરવાના અંતિમ તબક્કામાં અને જુનિયર મેન્સ નેશનલ હોકીની સેમીફાઇનલમાં ઓડિશા પંજાબ સામે, જ્યારે ઝારખંડ મધ્યપ્રદેશ સામે રમશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ભારતમાં વાર્તા કહેવાની સમૃદ્ધ પરંપરા છે અને સર્જનાત્મક પ્રતિભા માટે વિશાળ સંભાવના છે. ભારતને વૈશ્વિક સામગ્રી નિર્માણ કેન્દ્ર બનાવવા માટે આનો ઉપયોગ કરી શકાય છે. પ્રધાનમંત્રીએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે તેઓ ગઈકાલે નવી દિલ્હીમાં નેટફ્લિક્સના સહ સીઈઓ ટેડ સારાહોન્ટ સાથે મળ્યા હતા. બેઠકમાં ભારતના મીડિયા અને મનોરંજન ક્ષેત્રની સંભાવનાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. નેટફ્લિક્સ ઇન્ડિયાએ જણાવ્યું કે બેઠક ભારતના મીડિયા અને મનોરંજન ઉદ્યોગને વૈશ્વિક મંચ પર લઈ જવાના સહિયારા દ્રષ્ટિકોણ પર કેન્દ્રિત હતી. કંપનીએ સર્જનાત્મક પ્રતિભા માટે તકો પૂરી પાડવા માટે એક નવી પહેલની પણ જાહેરાત કરી હતી. આ પહેલમાં કૌશલ્ય વિકાસ અને શિક્ષણ દ્વારા ભારતીય પ્રતિભાને આગળ વધારવા માટે ભારતીય સર્જનાત્મક ટેકનોલોજી સંસ્થા અને રાષ્ટ્રીય ફિલ્મ વિકાસ નિગમ સાથે કામ કરવાનો સમાવેશ થાય છે. ભારતે શ્રીલંકાને અટકાયતમાં રાખેલા ભારતીય માછીમારો અને તેમની બોટોને વહેલી તકે મુક્ત કરવા વિનંતી કરી છે. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ કોલંબોની તેમની મુલાકાત દરમિયાન શ્રીલંકાના ટોચના નેતૃત્વ સાથેની વાતચીત દરમિયાન આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે આ લાંબા સમયથી ચાલતા મુદ્દાને માનવતાવાદી દ્રષ્ટિકોણથી ઉકેલવો જોઈએ. વિક્રમ મિશ્રીએ શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમાર દિસાનાયકે, પ્રધાનમંત્રી હરિણી અમરાસુરિયા, વિદેશમંત્રી વિજીતા હેરાત અને વિદેશ સચિવ અરૂણી રારાજી સાથે મુલાકાત કરી હતી. બેઠકમાં બંને દેશો વચ્ચે માછીમારોને લગતા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી અને અટકાયતમાં રખાયેલા માછીમારો અને બોટોને વહેલી તકે મુક્ત

0: કરવા માટે શ્રીલંકાનો સહયોગ માંગવામાં આવ્યો હતો. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ શ્રીલંકાની તેમની રાજ્ય મુલાકાત દરમિયાન ભારતની પડોશી પ્રથમ નીતિ હેઠળ શ્રીલંકા પ્રત્યે ભારતની અતૂટ પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપી હતી. સાંભળીએ આ અંગે એક અહેવાલ.
1: विदेश मंत्रालय ने कहा है कि दोनों पक्षों ने भारत और श्रीलंका के बीच द्विपक्षीय मुद्दों और परियोजनाओं के संबंध में चल रहे सहयोग की व्यापक समीक्षा की. उन्होंने चक्रवात दितवाह के बाद घोषित 45 करोड़ डॉलर के पुनर्निर्माण पैकेज सहित विभिन्न परियोजनाओं के कार्यान्वयन में हुई प्रगति पर संतोष व्यक्त किया. साथ ही उन्होंने रेलवे परियोजनाओं के लिए 25 करोड़ डॉलर तथा पशुधन और अन्य प्राथमिकता वाली आवश्यकताओं के लिए 10 करोड़ डॉलर के भारतीय रुपये में दिए जाने वाले दो ऋणों के संबंध में हुए समझौते का स्वागत किया. समाचार कक्ष से आदित्य प्रताप से.
0: કેન્દ્રીય શિક્ષણ મંત્રી પ્રહલાદ જોશીએ ભારતના શિક્ષણ ક્ષેત્રને મજબૂત બનાવવા માટે ચાલી રહેલ પહેલોની સમીક્ષા માટે શિક્ષણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. શ્રી જોશીએ સોશિયલ મીડિયા પોસ્ટ પર જણાવ્યું કે બેઠક દરમિયાન તેઓએ મુખ્ય કાર્યક્રમોના અસરકારક અમલીકરણને ઝડપી બનાવવા તેમજ શિક્ષણની ગુણવત્તા અને સુલભતા વધારવાના પગલાં અંગે ચર્ચા કરી હતી. મંત્રીએ ભવિષ્ય માટે તૈયાર શિક્ષણ પ્રણાલી બનાવવા માટે સરકારની પ્રતિબદ્ધતાનો પણ પુનરોચ્ચાર કર્યો, જે દરેક વિદ્યાર્થીને સશક્ત બનાવશે અને વિકસિત ભારતના વિઝનમાં યોગદાન આપશે. સરકારે માહિતી આપી છે કે વર્ષ 2024-25માં હાથથી સફાઈ કરનાર કામદારો પર પ્રતિબંધ અને પુનર્વસન અધિનિયમ 2013 હેઠળથી હાથથી સફાઈ કામદારોનો નવો સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં દેશના કોઈપણ જિલ્લામાં કોઈ હાથથી સફાઈ કરનાર કર્મચારી મળ્યો નથી. રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી ડોક્ટર વિરેન્દ્રકુમારે જણાવ્યું હતું કે વર્ષ 2013 અને 2018માં હાથથી સફાઈ કામદારોના રાષ્ટ્રવ્યાપી સર્વેક્ષણ દ્વારા 58,000થી વધુ હાથથી સફાઈ કામદારોની ઓળખ કરવામાં આવતી હતી. તેમણે કહ્યું કે સરકારના પુનર્વસન પ્રયાસોના ભાગરૂપે બધા ઓળખાયેલા હાથથી સફાઈ કર્મચારીઓને 40,000 રૂપિયાની એક વખતની રોકડ સહાય પૂરી પાડવામાં આવી છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું હતું કે ભારત આફ્રિકા સાથે સમાવિષ્ટ માંગ આધારિત વિકાસ સહયોગ માટે પ્રતિબદ્ધ છે. નવી દિલ્હીમાં આફ્રિકા દિવસ નિમિત્તે બોલતા શ્રી જયશંકરે જણાવ્યું કે ભારતને આફ્રિકાના સૌથી મોટા વેપાર અને રોકાણ ભાગીદારોમાં એક હોવાનો ગૌરવ છે.
2: ભારત આફ્રિકા કે સબસે બડે વ્યાપાર ઓર નિવેશ સાઝેદાર હોને પર ગર્વ મહેસૂસ કરતા હૈ. પિછલે સાલ હમારા દ્વિપક્ષીય વ્યાપાર 93 અરબ અમરીકી ડોલર રહા. ભારત 80 અરબ ડોલર સે અધિક કે નિવેશ કે સાથ અફ્રિકા કે સબસે બડે નિવેશકો મે સે એક હૈ. યે નિવેશ દૂરસંચાર, ઉર્જા, ફાર્માસ્યુટિકલ્સ, બુનિયાદી ઢાંચે, કૃષિ ઓર ડિજિટલ સેવાઓ જૈસે કઈ ક્ષેત્રો મે ફેલા હુઆ હૈ.
0: ભારતીય રેલવેએ મોડેલ કન્સેશન કરારમાં સુધારાને મંજૂરી આપી છે. આ અંતર્ગત કન્ટેનર ટ્રેન ઓપરેટરો અથવા સીટીઓ હવે ભારતીય રેલવે નેટવર્કના તમામ રૂટ પર એક જ ઓલ ઇન્ડિયા લાયસન્સ હેઠળ કન્ટેનર ટ્રેનો ચલાવવાની પરવાનગી આપશે, જેની નોંધણી ફી 25 કરોડ રૂપિયા હશે. સરકારે વિવિધ રૂટ શ્રેણીઓ માટે અલગ પરવાનગીઓ અને ફીની અગાઉની સિસ્ટમ પણ દૂર કરી છે. મંત્રાલયે વધુમાં માહિતી આપી હતી કે મંજૂર કરાયેલા સુધારાઓમાં એવી જોગવાઈ છે કે કન્ટેનર ટ્રેન ઓપરેટરને આપવામાં આવેલી પરવાનગી તેની સમાન પછી 20 વર્ષ સુધી લંબાવી શકાય છે. નીતિ આયોગે વિકસિત ભારત 2047માં સંભાળ રાખનારાઓને સશક્તિકરણ કરવાની વ્યૂહરચનાઓના શીર્ષક સાથેનો એક અહેવાલ બહાર પાડ્યો છે. આ અહેવાલ મુજબ કુશળ સંભાળ વ્યવસાયિકો માટે વૈશ્વિક કેન્દ્ર તરીકે ભારતની સંભાવનાઓને મજબૂત બનાવે છે, સાથે સાથે સમાવેશી વિકાસ અને સામાજિક પ્રગતિને પણ ટેકો આપે છે. આ પ્રસંગે આયોગના ઉપાધ્યક્ષ ડોક્ટર અશોકકુમાર લાહરીએ જણાવ્યું હતું કે ધ્યાન તબીબી સારવાર પર નહીં પરંતુ સંભાળ પર છે અને તે સંભાળ સારવાર કરતા ઘણી વ્યાપક છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ સિલિચર ટનલ બચાવ કામગીરી દરમિયાન અસાધારણ હિંમત અને નિસ્વાર્થ સેવા બદલ 12 ખાણ કામદારોને સર્વોત્તમ જીવન રક્ષા પદક એનાયત કર્યો. નવી દિલ્હીમાં આયોજિત સમારોહમાં માર્ગ પરિવહન રાજ્યમંત્રી હર્ષ મલ્હોત્રા અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. ઈરાને કહ્યું છે કે તે હોર્મુઝ સ્ટ્રેટ પર ઓમાન સાથે કરાર તૈયાર કરવાના અંતિમ તબક્કામાં છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તે આવતા અઠવાડિયે એક કરારની જાહેરાત કરી શકે છે. તે સંભવિત રીતે મહત્વપૂર્ણ જળમાર્ગને ફરીથી ખોલી શકે છે, વિશ્વ અર્થતંત્ર પર દબાણ ઓછું કરી શકે છે.

0: અને યુદ્ધનો અંત લાવવામાં મદદ કરી શકે છે, પરંતુ આ કરાર અમેરિકા દ્વારા ઇરાનના બંદરો પરનો નાકાબંધી હટાવવા પર નિર્ભર રહેવાની શક્યતા છે. ટ્રમ્પ વહીવટીતંત્રે અગાઉ કોઈપણ એવા કરારને નકારી કાઢ્યો છે જે ઇરાનની હોર્મુઝ પર પકડ મજબૂત કરશે, જે અમેરિકા માટે મોટું નુકસાન અને વૈશ્વિક ધોરણોના ભંગ સમાન હશે. ઇરાને હોર્મુઝ પર કેટલાક નિયંત્રણોનો આગ્રહ રાખ્યો છે અને કહ્યું છે કે તે યુદ્ધ પહેલાની જેમ ખુલ્લો આંતરરાષ્ટ્રીય જળમાર્ગ બનશે નહીં. મેક્સિકોના સિનાલોઆમાં લાઇવ સ્ટ્રીમ દરમિયાન એક બંદૂકધારીએ સોશિયલ મીડિયા પ્રભાવકની હત્યા કરી. જાહેર હત્યાએ લેટિન અમેરિકન દેશમાં સોશિયલ મીડિયા વ્યક્તિઓને નિશાન બનાવીને ચાલી રહેલી હિંસાને પ્રકાશિત કરી છે. જુનિયર મેન્સ નેશનલ હોકીમાં ઓડિશા, પંજાબ, ઝારખંડ અને મધ્યપ્રદેશની ટીમોએ ગઈકાલે તમિલનાડુના કોઇમ્બતુરમાં રમાયેલી 16મી ભારતીય જુનિયર મેન્સ નેશનલ ચેમ્પિયનશીપ ડિવિઝન એના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. પંજાબે કર્ણાટકને 5-2 હરાવ્યું. ઓડિશાએ હરિયાણાને 5-1 હરાવ્યું. કોઇમ્બતુરમાં આજે રમાઈ રહેલી સેમીફાઇનલમાં ઓડિશાનો મુકાબલો પંજાબ સામે, જ્યારે ઝારખંડનો મુકાબલો મધ્યપ્રદેશ સામે થશે. આજે જાપાનના હિરોશિમા પર થયેલા પરમાણુ હુમલાની વર્ષી છે. વર્ષ 1945માં બનેલી આ ઘટનામાં 1,00,000થી વધુ લોકો માર્યા ગયા હતા. આજે સવારે આ સ્થળ પર પીસ મેમોરિયલ પાર્ક ખાતે મૌન પાળવામાં આવ્યું હતું. અને હવામાન વિભાગે આજે અને આવતીકાલે કેરળના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે રીતિ ઉંધાણ.
1: આજના તમામ અખબારોમાં વડાપ્રધાન મોદીની પોસ્ટ, ડિલીટ મુદ્દે ઝુકરબર્ગે માફી માંગી, આ સમાચારોની હેડલાઇન છે. દિવ્યભાસ્કર પ્રથમ પાને લખે છે, વડાપ્રધાન મોદીની પોસ્ટ હટાવવા બદલ મહેતાએ અંતે માફી માંગવી પડી. યુવાનોને સાંભળો, કેમ નારાજ છે એ પણ સમજો સુપ્રીમ કોર્ટ. દૂધની જગ્યાએ વેજીટેબલ ફેટમાંથી બનતા એનાલોગ પનીર, ચીઝ, બટર પર પ્રતિબંધ. સંદેશ લખે છે, પીએમ મોદીની પોસ્ટ ડિલીટ મુદ્દે માર્ક ઝુકરબર્ગે માફી માંગી.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નેટફ્લિક્સના સહસીઓ સાથે ભારતના મીડિયા અને મનોરંજન ક્ષેત્રની સંભાવનાઓ પર ચર્ચા કરી. ભારતે શ્રીલંકાને લાંબા સમયથી પડતર ભારતીય માછીમારોને મુક્ત કરવા મુદ્દે માનવતાવાદી અભિગમ અપનાવવા જણાવ્યું. શિક્ષણમંત્રી પ્રહલાદ જોશીએ ભારતના શિક્ષણ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટેની મુખ્ય પહેલોની સમીક્ષા કરી. ઇરાને કહ્યું કે તે હોર્મુઝ સ્ટ્રેટ પર ઓમાન સાથે કરાર તૈયાર કરવાના અંતિમ તબક્કામાં. અને જુનિયર મેન્સ નેશનલ હોકીની સેમીફાઇનલમાં ઓડિશા પંજાબ સામે, જ્યારે ઝારખંડ મધ્યપ્રદેશ સામે રમશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
2: આપ સાંભળી રહ્યા છો વડોદરા વિવિધ ભારતી. હવે સાંભળશો જોશીલા ફિલ્મનું ગીત આશા ભોસલે અને કિશોર કુમારના સ્વરમાં, સાહિલ લુધિયાનવીના શબ્દો, સંગીત આર ડી બર્મનનું.

0: श्रोताओं, आपको बता दें कि आज सुबह 9:30 पर और पुनः रात 9:30 पर आज के फनकार कार्यक्रम केंद्रित रहेगा फिल्मकार विशाल भारद्वाज पर। प्रस्तुति रमेश गोखले की है। और अभी आप सुन रहे हैं कार्यक्रम चित्रलोक। कार्यक्रम चित्रलोक में वक्त है एक छोटे से अंतराल का।
1: इंजीनियरिंग में पाकू करियर बनाऊ छे तो डिप्लोमा बीई के D2D माटे बेस्ट ऑप्शन छे। KJ इंस्टीट्यूट ऑफ इंजीनियरिंग एंड टेक्नोलॉजी सावली।
2: KJIT सावली आपे छे 100% जॉब प्लेसमेंट नी गारंटी।
1: विजिट अवर वेबसाइट kjit.org टुडे।
3: आ कार्यक्रम ना आ भाग ना प्रायोजक हता
4: KJ इंस्टीट्यूट ऑफ इंजीनियरिंग एंड टेक्नोलॉजी।
3: डिप्लोमा बीई तथा D2D इंजीनियरिंग ना अभ्यास माटे नो श्रेष्ठ विकल्प, જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી।
4: KJIT સાવલી।
5: આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર, વડનેરકર જ્વેલર્સ ટાઈમ। અત્યારે સવારના 8:45 અને 20 સેકન્ડ્સ થઈ છે। વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ। વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા।
3: શ્રોતા મિત્રો, 93.9 MHz પર આપી ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર। શ્રોતા મિત્રો, સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
4: KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી।
3: ડિપ્લોમા બીઈ તથા D2D એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી।
4: KJIT સાવલી।
6: અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા।
7: MK ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા।
8: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
6: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા।
9: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
6: યે હે આરકે બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી।
10: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
11: હા, વરસાદમાં।
10: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે up to 50% ઓફ। વિઝિટ પૂજા પ્લસ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા।
5: आप सुन रहे कार्यक्रम चित्रलोक।

0: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવું છે તો ડિપ્લોમા બીઈ કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે. KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટની ગેરંટી.
0: વિઝિટ અવર વેબસાઇટ KJIT.org ટુડે.

0: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
1: હા, વરસાદમાં.
0: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.

વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. પૂજા પ્લસ ટાઈમ અત્યારે સવારના 9:30 થઈ છે. પૂજા મોન્સૂન સેલમાં આ વર્ષે ફાયદાનો વરસાદ. મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ. પૂજા પ્લસ રાવપુરા વડોદરા.

0: और इंटरनेशनल स्टार से बिल्कुल सेम प्लेटफॉर्म पे मिलते हो, तभी भी स्ट्रगल पीरियड था, -10, मेरे पास एक ही कोट था, साड़ी पहन के गई थी मेरी मम्मी की, बहुत अच्छी, लेकिन -10।
1: तनिष्ठा चटर्जी, सेल्यूलॉइड के सितारे, 11 अगस्त शाम 4 बजे सिर्फ विविध भारती पर।
2: આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર 93.9 MHz પર. ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ ટાઈમ. અત્યારે સવારના 10 વાગ્યા છે. શુભ અવસરોમાં સોનાની ખરીદી માટે વિશ્વાસપાત્ર નામ ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ, જેતલપુર બ્રિજ પાસે, અલકાપુરી, વડોદરા. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે કાર્યક્રમ વાત એક ફિલ્મની. આજની ફિલ્મ છે યાદો કી બારાત, પ્રસ્તુતિ સમીર પંચોલી, લેખન સંશોધન પ્રસ્તુતકર્તા સમીર પંચોલી.
3: આ કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક છે વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.
4: વડોદરાનું આભૂષણ એટલે વડનેરકર જ્વેલર્સ. વડોદરામાં સૌભાગ્યના દાગીના એટલે વડનેરકર જ્વેલર્સ. શુદ્ધતા અને પારદર્શિતા એટલે વડનેરકર જ્વેલર્સ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા. દોસ્તો નમસ્કાર, હું આપનો દોસ્ત સમીર પંચોલી લઈને આવ્યો છું આપનો મનપસંદ કાર્યક્રમ વાત એક ફિલ્મની.

વાત એક ફિલ્મની. દોસ્તો, બોલીવુડના ઇતિહાસમાં એવી ઘણી ફિલ્મો છે જેને આપણે માઇલસ્ટોન એટલે કે સીમાચિહ્ન કહીએ છીએ. પણ આજે આપણે એક એવી ફિલ્મની સફર પર જવાના છીએ જેણે બોલીવુડની મસાલા ફિલ્મની અસલી વ્યાખ્યા શીખવાડી. નાનપણમાં કે મેળામાં અકસ્માતમાં ખોવાઈ ગયેલા ભાઈઓ મોટા થઈને કેવી રીતે મળે છે, આ ફોર્મ્યુલા તો તમે ઘણી ફિલ્મોમાં જોઈ હશે, ખરું ને? પણ આ ટ્રેન્ડની શરૂઆત કરનાર જ આ ફિલ્મ હતી. હા, હું વાત કરી રહ્યો છું વર્ષ 1973માં આવેલી ઓલ ટાઈમ બ્લોકબસ્ટર ફિલ્મ યાદો કી બારાતની.

નાસિર હુસૈન ફિલ્મ્સ પ્રોડક્શન પ્રસ્તુત નિર્માતા અને દિગ્દર્શક નાસિર હુસૈન દ્વારા નિર્મિત ફિલ્મ યાદો કી બારાત, જેની સુપરહિટ પટકથા અને સંવાદ લેખન પ્રખ્યાત જોડી સલીમ જાવેદ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ મુખ્ય કલાકારો તરીકે ધર્મેન્દ્ર, ઝીનત અમાન, વિજય અરોરા, તારિક ખાન, અજીત ખાન, ઇમ્તિયાઝ ખાન, સત્યેન્દ્ર કપૂર અને વિશેષ નૃત્ય ભૂમિકામાં નીતુ સિંહ સામેલ છે. તેમજ બાળ કલાકાર તરીકે સુપરસ્ટાર આમિર ખાનની આ પ્રથમ ડેબ્યુ ફિલ્મ છે. ફિલ્મનું સદાબહાર અને કર્ણપ્રિય સંગીત દિગ્ગજ સંગીતકાર આર ડી બર્મન દ્વારા કમ્પોઝ કરવામાં આવ્યું છે, જ્યારે સિનેમેટોગ્રાફી મુનીર ખાન દ્વારા સંભાળવામાં આવી છે. ફિલ્મનું એડિટિંગ બાબુ લવંડે તથા ગુરૂદત્ત શિરાલી દ્વારા કરવામાં આવ્યું છે. યાદો કી બારાત ફિલ્મની વાર્તા ત્રણ ભાઈઓ શંકર, વિજય અને રતનની છે, જેઓ નાનપણમાં તેમના પિતાના જન્મદિવસ પર યાદો કી બારાત ગીત સાથે ખુશહાલ જીવન જીવી રહ્યા હોય છે. પરંતુ એક રાત્રે ક્રૂર ગેંગસ્ટર શાકાલ એટલે કે અજીત

તેમના માતા પિતાની હત્યા કરી નાખે છે. જેનાથી બચવા જતા ત્રણેય ભાઈઓ રેલવે સ્ટેશન ઉપર એકબીજાથી વિખૂટા પડી જાય છે. વર્ષો પછી મોટો ભાઈ શંકર એટલે કે ધર્મેન્દ્ર ગુનેગાર બનીને માતા પિતાની હત્યાનો બદલો લેવા ભટકે છે. બીજું ભાઈ વિજય એટલે કે વિજય અરોરા એક અમીર સજ્જન દ્વારા દત્તક લેવાય છે અને ઝીનત અમાનના પ્રેમમાં પડે છે. જ્યારે નાનો ભાઈ રતન એટલે કે તારીખ ખાન મોન્ટી નામથી પોપ સિંગર બને છે. વર્ષો સુધી અલગ રહ્યા પછી રતન સ્ટેજ પર તેમનું બાળપણનું પારિવારિક ગીત ગાય છે, જેને સાંભળીને ત્રણેય ભાઈઓ એકબીજાને ઓળખી લે છે અને ફરી એક થાય છે. અંતમાં ત્રણેય ભાઈઓ ભેગા મળીને વિલન શાકાલનો ખાત્મો બોલાવે છે અને પોતાના માતા પિતાની હત્યાનો બદલો લે છે.

આ ફિલ્મમાં મુખ્ય ત્રણ ભાઈઓની ભૂમિકા સુપરસ્ટાર ધર્મેન્દ્ર એટલે કે મોટો ભાઈ શંકર, વિજય અરોરા બીજુભાઈ વિજય અને તારિક ખાન એટલે કે નાનુભાઈ રતન ઉર્ફે મોન્ટી દ્વારા ભજવવામાં આવી છે, જે એમની ડેબ્યુ ફિલ્મ હતી. ફિલ્મની મુખ્ય અભિનેત્રી તરીકે ગ્લેમરસ ઝીનત અમાન સુનિતાના પાત્રમાં વિજયની પ્રેમિકાના રૂપમાં જોવા મળે છે અને અભિનેત્રી નીતુ સિંઘ પોપ સિંગર તરીકે ખાસ ડાન્સ ગીત લેકર હમ દીવાના દિલ માં રતન સાથે જોડી જમાવતી દેખાય છે. ફિલ્મના મુખ્ય વિલન તરીકે ખૂંખાર ગેંગસ્ટર શાકાલના પાત્રમાં દિગ્ગજ અભિનેતા અજીત ખાન પોતાની અદભુત એક્ટિંગથી હિન્દી સિનેમામાં અમર સ્થાન મેળવ્યું છે. સહાયક કલાકારોમાં શાકાલના સાથીદાર તરીકે ઇમ્તિયાઝ ખાન રૂપેશના રોલમાં, રવિન્દ્ર કપૂર ઉસ્માનભાઈ બુટલીવાલાના રોલમાં અને સત્યેન્દ્ર કપૂર જેકની મહત્વની ભૂમિકામાં છે. આ ઉપરાંત ત્રણ ભાઈઓના માતા પિતાના રોલમાં નાસિર ખાન પિતા તરીકે દેખાય છે. અને સૌથી રસપ્રદ વાત એ છે કે આ ફિલ્મથી જ આજના સુપરસ્ટાર આમિર ખાન નાનાભાઈ રતનના બાળપણના રોલમાં જોવા મળ્યા હતા. તેમણે બાળ કલાકાર તરીકે પોતાના ફિલ્મી કરિયરની આ ફિલ્મથી જ શરૂઆત કરી હતી. બોલીવુડની આઇકોનિક રાઇટર જોડી સલીમ જાવેદે આ ફિલ્મની સ્ક્રિપ્ટ લખી હતી. એક મીડિયા ઇન્ટરવ્યુમાં ડિરેક્ટર નાસિર હુસેને જણાવ્યું હતું કે સલીમ જાવેદે જ આ પ્રકારની બદલાવાળી વાર્તા તે સમયે પ્રકાશ મહેરાને પણ વેચી હતી, જેમના પરથી જંજીર ફિલ્મ બની હતી. બંને ફિલ્મો સુપરહિટ રહી હતી, પણ વિલન તરીકે બંનેમાં અજીત ખાન હોવાના કારણે વાર્તા ઘણી સરખી લાગતી હતી. આ ફિલ્મ માટે સલીમ જાવેદને એકલા ક્રેડિટ નહોતી મળી, તેમાં ડિરેક્ટર નાસિર હુસેન સાથે રાઇટિંગ ક્રેડિટ શેર કરવી પડી હતી. ફિલ્મનું ટાઇટલ સોંગ યાદો કી બારાત, જે પરદા પર ત્રણ નાના ભાઈઓ ગાતા જોવા મળે છે, તેને અસલમાં ત્રણ મહિલા ગાયકો લતા મંગેશકર, પદ્મિની કોલ્હાપુરે અને શિવાંગી કોલ્હાપુરે ગાયું હતું.

0: વડોદરાનું આભૂષણ એટલે વડનેરકર જ્વેલર્સ. વડોદરામાં સૌભાગ્યના દાગીના એટલે વડનેરકર જ્વેલર્સ. શુદ્ધતા અને પારદર્શિતા એટલે વડનેરકર જ્વેલર્સ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.
1: આ કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક હતા વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.
2: આપ સાંભળી રહ્યા છો વડોદરા વિવિધ ભારતી, KJIT સાવલી ટાઈમ. અત્યારે સવારના 10:15 અને 35 સેકન્ડ્સ થઈ છે. ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી, સાવલી. આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ વાત એક ફિલ્મની, પ્રસ્તુતિ સમીર પંચોલી.
3: સેહત આપકી, સુરક્ષા હમારી. અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની, ક્યુંકી એક મચ્છર ઇન્સાન કો સોને નહીં દેતા હૈ. નઈ ટેકનોલોજી કી મચ્છર જાલી કે લિયે સંપર્ક કરે 45 વર્ષ સે આપકી સેવા મેં ઉપસ્થિત RK બ્લાઇન્ડ્સ, દાંડિયા બજાર, 9825027525. સેહત આપકી, સુરક્ષા હમારી, યે હૈ RK બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
4: દોસ્તો, આપને જાણીને નવાઈ લાગશે કે આ ફિલ્મનું સૌથી મોટું આશ્ચર્ય એ હતું કે ફિલ્મ વિતરકોના દબાણના કારણે અમિતાભ બચ્ચનને આ ફિલ્મ ગુમાવી પડી હતી. દિગ્દર્શક નાસિર હુસેન વિજયના રોલ માટે અમિતાભને લેવા માંગતા હતા, પરંતુ તે સમયે અમિતાભની ફિલ્મો સતત ફ્લોપ જઈ રહી હોવાથી વિતરકોએ તે જમાનાના સફળ અભિનેતા વિજય અરોરાને લેવાનો આગ્રહ રાખ્યો હતો. આ ફિલ્મના અભિનેતા તારિક ખાને રતનનો રોલ કર્યો હતો. તે વાસ્તવિક જીવનમાં આમિર ખાનનો પિતરાઈ ભાઈ થાય છે. આ બંને ડાયરેક્ટર નાસિર હુસેનના સગા ભત્રીજા છે. દોસ્તો, યાદો કી બારાત માત્ર હિન્દીમાં જ હિટ નહોતી ગઈ. આ ફિલ્મની વાર્તા એટલી દમદાર હતી કે તેને તમિલ, તેલુગુ અને મલયાલમ જેવી દક્ષિણ ભારતની ભાષાઓમાં પણ રીમેક કરવામાં આવી હતી અને દરેક ભાષામાં આ ફિલ્મે કમાણીના રેકોર્ડ તોડ્યા હતા. ધર્મેન્દ્ર, જેઓ તે સમયે હિમેન તરીકે જાણીતા હતા, તેમનો એક્શન અવતાર અને ઇમોશનલ ડ્રામા લોકોના દિલને સ્પર્શી ગયો હતો. બોલીવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાને 8 વર્ષની ઉંમરે બાળ કલાકાર તરીકે ડેબ્યુ કર્યું હતું. તેમણે ફિલ્મમાં અભિનેતા તારિક ખાનના બાળપણનો સૌથી નાના ભાઈ રતનનો રોલ પ્લે કર્યો હતો. રસપ્રદ વાત એ છે કે આ ફિલ્મના ડિરેક્ટર નાસિર હુસેન સંબંધમાં આમિર ખાનના સગા કાકા થતા હતા. આમિર ખાનને કેમેરા સામે લાવવાનો શ્રેય આ ફિલ્મને જ જાય છે.

0: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
1: હા, વરસાદમાં.
0: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરન સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
2: વડનેરકર જ્વેલર્સ વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.
3: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वीको वज्रदंती. मजेदार नहीं, असरदार. भारत का गम एक्सपर्ट.
4: हेलो
5: राजेश जी, हूँ पोलिस स्टेशन थी बोलू छू.
4: फरी थी?
5: तमे डिजिटल अरेस्ट मा छो. बीजा रूम मा जाओ. एकला તમારા પાર્સલ માંથી ડ્રગ્સ મળ્યા છે. લાંબા જશો.
4: 10 લાખ આપી દો, બચી જશો.
6: સર, આટલા ક્યાંથી?
4: એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 2 લાખ
5: મોકલો, બાકીના પછી.
6: સર, 2 લાખ?
7: શું થયું પપ્પા?
6: બેટા કહી રહ્યા છે કે મારા પાર્સલમાં ડ્રગ્સ મળ્યા છે.
5: અરે,
6: કાપી નાખ્યો.
7: પેનિક નહીં કરો પપ્પા, ડિજિટલ અરેસ્ટ જેવું કઈ જ નથી હોતું. આ બધા ફ્રોડ છે.
6: ફ્રોડ?
7: પોલીસ, બેંક, આરબીઆઈ વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો. તેમને કોઈ પૈસા ના મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો. જો તમે સમજદારી નહીં બતાવો
4: તો પૈસા ગુમાવશો.
8: આરબીઆઈ કહે છે,
7: જાણકાર બનો, સતર્ક રહો.
9: મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
2: પૂજા પ્લસ. પૂજા મોન્સૂન સેલમાં આ વર્ષે ફાયદાનો વરસાદ. મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા. શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો વડોદરા વિવિધ ભારતી પરથી કાર્યક્રમ વાત એક ફિલ્મની.
10: વેસ્ટર્ન રોક મ્યુઝિક અને ગ્લેમરસ અંદાજ સાથે બનેલી આ ફિલ્મને આજે ભારતીય સિનેમાની સૌ પ્રથમ સત્તાવાર મસાલા ફિલ્મ માનવામાં આવે છે, જેને બોલીવુડમાં મલ્ટી સ્ટારર એક્શન ડ્રામાનો એક નવો ટ્રેન્ડ શરૂ કર્યો હતો.

નાસિર હુસેનના નિર્દેશનમાં બનેલી આ મલ્ટી સ્ટારર એક્શન મ્યુઝિકલ ડ્રામા ફિલ્મનું અંદાજિત નિર્માણ બજેટ રૂપિયા 1 કરોડની આસપાસ હતું, જે 1970ના દાયકાના શરૂઆતના સમયગાળા પ્રમાણે એક મોટું બજેટ ગણાતું હતું. આ ફિલ્મે બોક્સ ઓફિસ ઉપર અદભુત પ્રદર્શન કર્યું અને ભારતીય બોક્સ ઓફિસ ઉપર અંદાજે રૂપિયા 5.5 કરોડનું શાનદાર કલેક્શન કર્યું હતું, જ્યારે વિશ્વભરમાં તેની કુલ કમાણી અંદાજે 6 કરોડ સુધી પહોંચી હતી. આ જબરદસ્ત કમાણી સાથે તે વર્ષ 1973ની ટોપ 5 સૌથી કમાણી કરનારી ફિલ્મોની યાદીમાં સામેલ થઈ ગઈ હતી. જો આ ફિલ્મના તત્કાલીન પ્રદર્શનને આજના સમયની મોંઘવારી અને કરન્સી રેટ સાથે સરખાવવામાં આવે તો આ ફિલ્મની વર્તમાન સમયની બોક્સ ઓફિસ કિંમત આશરે 250 કરોડથી વધુ ગણી શકાય. આ ફિલ્મ માત્ર થિયેટર ટિકિટોની કમાણીથી જ નહીં, પરંતુ તેના મ્યુઝિક આલ્બમની રેકોર્ડ બ્રેક વેચાણ દ્વારા પણ નિર્માતાઓ માટે અત્યંત નફાકારક સાબિત થઈ હતી. દોસ્તો, યાદો કી બારાતનું ગીત લેકર હમ દીવાના દિલ આજે પણ એટલું જ લોકપ્રિય છે. રાહુલ દેવ બર્મન પંચમદા એટલે કે આરડી બર્મન હંમેશા વૈશ્વિક સંગીતને બોલીવુડમાં લાવવા માટે જાણીતા હતા. આ ગીતમાં તેમણે બ્રાઝિલિયન સાંબા બીટ્સ અને વેસ્ટર્ન રોક એન્ડ રોલ શૈલીનો અદભુત સમન્વય કર્યો હતો. ગીતની શરૂઆતમાં આવતો હિસ્સો અને ગિટારની ધૂન તે જમાનાના ભારતીય સિનેમા માટે સાવ નવી અને ક્રાંતિકારી હતી. આ ગીતને ઉર્જાવાન બનાવવા માટે આશા ભોંસલે અને કિશોર કુમારનો અવાજ લેવામાં આવ્યો હતો. પંચમદાએ ગીતના રેકોર્ડિંગ સમયે બંને ગાયકોને ખુલ્લા મને ગાવાની છૂટ આપી હતી. આશાજીના હાઈપીચ અવાજ અને કિશોરદાની આગવી મસ્તીએ આ ગીતને કાયમ માટે એવરગ્રીન બનાવ્યું હતું. સામાન્ય રીતે ફિલ્મના મુખ્ય ગીતો મોટા સ્ટાર્સ પર ફિલ્માવવામાં આવતા હોય છે, પરંતુ આ ગીત ફિલ્મમાં તારિક ખાન અને નીતુ સિંહ પર ફિલ્માવવામાં આવ્યું હતું. નીતુ સિંહ ત્યારે ઇન્ડસ્ટ્રીમાં ઘણા નવા હતા અને તારિક ખાનની ડેબ્યુ ફિલ્મ હતી. આ ગીતમાં બંનેની યુવા ઉર્જા અને કપડાની સ્ટાઇલ તે સમયે યુવાનોમાં એક મોટો ક્રેઝ બની ગઈ હતી. દોસ્તો, અભિનેત્રી નીતુ સિંહે આ ફિલ્મમાં ખૂબ જ નાનો રોલ કર્યો હતો. તેઓ ફિલ્મમાં માત્ર એક ગીત લેકર હમ દીવાના દિલમાં ડાન્સર તરીકે જોવા મળ્યા હતા. આ ગીતમાં તેમના શાનદાર ડાન્સ સ્ટેપ્સ અને એનર્જી એટલી પસંદ કરવામાં આવી કે આ નાના રોલ પછી જ તેમને કરિયરની મોટી ઉડાન મળી અને તેઓ બોલીવુડની લીડ હિરોઇન તરીકે સ્થાપિત થઈ ગયા. જ્યારે આ ગીત 1973માં રિલીઝ થયું ત્યારે ઘણા વિવેચકોએ તેને ભારતીય સંસ્કૃતિ માટે ખૂબ જ વેસ્ટર્નાઇઝ્ડ ગણાવ્યું હતું, પરંતુ આરડી બર્મનનો વિશ્વાસ સાચો ઠર્યો. ગીત એટલું લોકપ્રિય થયું કે આજે 50 વર્ષ કરતા પણ વધુ સમય પછી પણ ક્લબ અને પાર્ટીઓમાં રેમિક્સ તરીકે ધૂમ મચાવે છે. તો આવો આપણે પણ સાંભળીએ આ મસ્ત મજાનું ગીત.

0: जरूर सुनिए पिटारा। इस कार्यक्रम के प्रायोजक हैं AISSMS पुणे, अ प्रीमियम हेरिटेज ग्रुप ऑफ इंस्टीट्यूट्स।
1: એન્જિનિયરિંગ માં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા બીઈ કે ડી ટુ ડી માટે બેસ્ટ ઓપ્શન છે KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી।
2: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટ ની ગેરંટી।
1: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે।
3: સારાગણ દેવીકર જ્વેલર્સ, શુકનનું સોનું તો સારાગણ દેવીકરનું જ, સારાનું સોનું, સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું। સારા ગણદેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા।

0: KJIT સાવલી, ધોરણ 12 સાયન્સ પછી એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
2: હા, વરસાદમાં.
1: યસ, અને એ પણ પૂજા પ્લસ.

0: સાથે ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ નવરન સિનેમા રોડ રાવપુરા વડોદરા.
1: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ વાત એક ફિલ્મની.
2: ફિલ્મ યાદો કી બારાતે બોક્સ ઓફિસ ઉપર જબરદસ્ત કમાણી કરી અને દર્શકોનો અપાર પ્રેમ મેળવ્યો હોવા છતાં તે જમાનામાં તેને વધુ સંખ્યામાં એવોર્ડ મળ્યા ન હતા, પરંતુ પ્રતિષ્ઠિત મંચ પર મહત્વના નોમિનેશન ચોક્કસ મળ્યા હતા. વર્ષ 1974માં યોજાયેલ 21મા ફિલ્મફેર એવોર્ડ્સમાં આ ફિલ્મે મુખ્ય બે મોટી કેટેગરીમાં 57 નોમિનેશન પ્રાપ્ત થયું હતું, જેમાં ફિલ્મના મુખ્ય કલાકાર ધર્મેન્દ્રને તેમના શાનદાર અને દમદાર અભિનય માટે શ્રેષ્ઠ અભિનેતાના પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યા હતા. આ સાથે જ ફિલ્મના સદાબહાર સંગીત માટે દિગ્ગજ સંગીતકાર આર ડી બર્મનને શ્રેષ્ઠ સંગીત નિર્દેશકની શ્રેણીમાં નોમિનેશન મળ્યું હતું. જો કે તે વર્ષે આ બંને એવોર્ડ અન્ય ફિલ્મોના ફાળે ગયા હતા અને ફિલ્મ કોઈ મોટી ટ્રોફી જીતી શકી ન હતી, પરંતુ એવોર્ડની સરખામણી આ ફિલ્મે સંસ્કૃતિ અને સિનેમાના ઇતિહાસ પર બહુ મોટો પ્રભાવ છોડ્યો છે. હિન્દી સિનેમામાં સૌપ્રથમવાર 5 અલગ અલગ શૈલીઓ, એક્શન, ડ્રામા, રોમાન્સ, મ્યુઝિકલ અને થ્રિલરને એકસાથે જોડીને મસાલા ફિલ્મનો નવો ટ્રેન્ડ સેટ કરવા બદલ અને અદભુત સંગીત પ્રયોગો માટે આ ફિલ્મને આજે પણ વિશ્વભરના વિવેચકો દ્વારા ઓલ ટાઈમ ક્લાસિક અને માઇલસ્ટોન ફિલ્મ તરીકેનું સર્વોચ્ચ સન્માન આપવામાં આવે છે. દોસ્તો, યાદો કી બારાતનું ટાઇટલ સોંગ યાદો કી બારાત નિકલે હે આજ દિલ કે દ્વારે બોલીવુડ સિનેમાના ઇતિહાસમાં એકમાત્ર સુપરહિટ ગીત નથી, પણ આખી ફિલ્મની વાર્તાનો મુખ્ય આધારસ્તંભ છે. આ ગીત પાછળ સંગીતકાર આર ડી બર્મનનું જીનિયસ મગજ અને ગીતકાર મજરૂ સુલતાનપુરીના અદભુત અને ભાવનાત્મક શબ્દોનો હાથ હતો. ફિલ્મની વાર્તા અનુસાર એક એવું પારિવારિક ગીત છે જે બાળપણમાં ત્રણ ભાઈઓ તેમની માતા પાસેથી શીખે છે અને આજ સોંગ વર્ષો પછી તેમને ફરી એક કરવા માટેનું એકમાત્ર માધ્યમ બને છે. આ ગીતના ફિલ્મમાં અલગ અલગ પરિસ્થિતિઓમાં બે વર્ઝન આવે છે. પ્રથમ ભાગ ફિલ્મની શરૂઆતમાં સુખી પરિવારના બેકગ્રાઉન્ડમાં દર્શાવાયું છે, જ્યારે ફિલ્મનો બીજો અને સૌથી લોકપ્રિય ભાગ ક્લાઇમેક્સ તરફ આગળ વધતા આવે છે, જ્યાં હિન્દુસ્તાની સંગીતના બે દિગ્ગજ ગાયકો કિશોર કુમાર અને મોહમ્મદ રફીએ એકસાથે આવીને આ જોગલબંધીને અમર બનાવી દીધી છે. વિઝ્યુઅલ અને સંગીતની તાકાતના લીધે આ ગીત આજે પણ લોસ્ટ એન્ડ ફાઉન્ડ સિનેમાનું સૌથી આઇકોનિક પ્રતીક માનવામાં આવે છે. તો દોસ્તો, આવો સાંભળીએ આ ટાઇટલ સોંગ.

દોસ્તો, આપણે વીતેલા જમાનાની સોનેરી પળોને ફરી જીવી લીધી. તમારે 1973ની ક્લાસિક ફિલ્મ યાદો કી બારાત કેમ જોવી જોઈએ તેના ત્રણ ખાસ કારણ હું તમને આપતો જાઉં. સૌથી પહેલું કારણ, આ એ ફિલ્મ છે જેને બોલીવુડને લોસ્ટ એન્ડ ફાઉન્ડ એટલે કે મેળામાં ભાઈઓ ખોવાઈ જવા અને મોટા થઈને પાછા મળવાની સુપરહિટ ફોર્મ્યુલા આપી. એક્શન, ડ્રામા, રોમાન્સ અને ઇમોશનનો આવો પરફેક્ટ મસાલો વારંવાર જોવા નથી મળતો. બીજું કારણ, આર ડી બર્મનનું અમર સંગીત. પંચમદાના સંગીતનો જાદુ આ ફિલ્મની નસ નસમાં દોડે છે. ચુરા લિયા હૈ તુમને જો દિલકોથી લઈને ટાઇટલ ટ્રેક સુધીના ગીતો આજે પણ એટલા જ ફ્રેશ લાગે છે. માત્ર આ ગીતોના વિઝ્યુઅલ્સ જોવા માટે પણ આ ફિલ્મ જોવી પડે. ત્રીજું કારણ છે સ્ટાર પાવર અને સંબંધોની વાર્તા. ધર્મેન્દ્ર, વિજય અરોરા અને તારીખની ત્રિપુટી, ઝીનત અમાનો ગ્લેમરસ અંદાજ અને બાળપણના એક ગીતના સહારે વર્ષો પછી ભાઈઓનું ભેગા થવું, આ પારિવારિક લાગણીઓ તમારા દિલને સ્પર્શી જશે. એટલા માટે જ દોસ્તો, જો સંબંધોની ગૂંચવણ, સંગીતનો નશો અને જૂની યાદોનો રોમાંચ એક સાથે માણવો હોય તો આ ફિલ્મ ચોક્કસ જોજો. આ માત્ર એક ફિલ્મ નથી પણ આપના સિનેમાનો સુવર્ણ ઇતિહાસ છે. તો દોસ્તો, હવે કાર્યક્રમનું સમાપન કરવાની આપના દોસ્ત સમીર પંચોલીને રજા આપો. આવતા સપ્તાહે આ જ દિવસે આ જ સમયે ફરીથી મળીશું એક નવી ફિલ્મની અવનવી વાતો સાથે આપના મનપસંદ કાર્યક્રમમાં, જેનું નામ છે વાત એક ફિલ્મની.

એતવાર ફિલ્મનું ગીત આપે સાંભળ્યું. શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો વડોદરા વિવિધ ભારતી. પ્રસ્તુત છે ફિલ્મ સંગીત.

આ શબ્દો હતા અબ્બાસ ટાયરવાલાના, સંગીત એ આર રહેમાનનું, સ્વર રાશિદ અલી ખાન અને વસુંધરા દાસનું, ફિલ્મ કહીં તો. શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો વડોદરા વિવિધ ભારતી પરથી ફિલ્મ સંગીત.

સારા ગણદેવીકર જ્વેલર્સ. શુકનનું સોનું તો સારા ગણદેવીકરનું જ, સારાનું સોનું, સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગણદેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા.

રેખા ભારદ્વાજના સ્વરમાં આપે સાંભળ્યું ઓમકારા ફિલ્મનું ગીત, સંગીત વિશાલ ભારદ્વાજનું. આપ સાંભળી રહ્યા છો ફિલ્મ સંગીત. KJIT સાવલી, ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.

તેરે ના લવ હો ગયા ફિલ્મનું ગીત આપે સાંભળ્યું. સંગીત સચિન જીગરનું, શબ્દો પ્રિયા પંચાલના, સ્વર આતિફ અસલમ અને શ્રેયા ઘોષાલનો. હવે સાંભળીએ હૈદર ફિલ્મનું ગીત સુરેશ વાડકરના સ્વરમાં, સંગીત વિશાલ ભારદ્વાજનું.

સંગીત સચિન જીગરનું. શ્રોતા મિત્રો, આ સાથે જ આજનું ફિલ્મ સંગીત અહીં સમાપ્ત કરીએ છીએ. ફિલ્મ સંગીતનું પ્રસારણ થયું વડોદરા વિવિધ ભારતી પરથી. થોડી જ વારમાં સાંભળશો કાર્યક્રમ નગમે હમારી પસંદ કે.

આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે કાર્યક્રમ નગમે હમારી પસંદ કે. શ્રોતા મિત્રો, આજે આપણે એવા સુંદર ગીતોની સફર જેમાં પ્રેમ, યાદો અને જૂના સમયની મધુર લાગણીઓ હોય. કેટલાક ગીતો માત્ર સાંભળવા માટે નહીં પણ દિલમાં સાચવી રાખવા માટે હોય છે. પ્રકૃતિ અને પ્રેમની સુંદર લાગણીથી ભરેલું આ ગીત મહેબૂબા ફિલ્મનું, સ્વર લતા મંગેશકર અને કિશોર કુમારનું, શબ્દો આનંદ બક્ષીના, સંગીત આર ડી બર્મનનું.

સાવન આવે એટલે વરસાદ અને પ્રેમભરી યાદો તાજી થઈ જાય છે. નહેલે પે દૈલા ફિલ્મનું ગીત પણ આ જ કહે છે, સ્વર લતા મંગેશકર અને કિશોર કુમારનું.

0: আহাতু মাহাচোর ফিল্মনু গীত, স্বর লতা মঙ্গেশকর কিশোর কুমারনো। শ্রোতা মিত্র, વડોદરા વિવિધ ભારતી પરથી સાંભળી રહ્યા છો કાર્યક્રમ નગમે હમારી પસંદ કે પૂજા પ્લસ। પૂજા મોનસૂન સેલમાં આ વર્ષે ફાયદાનો વરસાદ। મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ। પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા।
1: જરૂર સુનિયે પિટારા। ઇસ કાર્યક્રમ કે પ્રાયોજક હૈ AISSMS પુણે, અ પ્રીમિયમ હેરિટેજ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુટ્સ।
0: એક નજર પણ ઘણી વાતો કરી જાય છે। સંગીત સાથે એવી જ સુંદર લાગણી અનુભવીએ ભંવર ફિલ્મના આ ગીત સાથે। સ્વર કિશોર કુમાર, લતા મંગેશકરનો।

0: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
1: હા, વરસાદમાં.
0: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરન સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.

વર્નેરકર જ્વેલર્સ વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વર્નેરકર જ્વેલર્સના જ. વર્નેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા. શ્રોતા મિત્રો, જાનેમન ફિલ્મનું ગીત આપે સાંભળ્યું કિશોર કુમારના સ્વરમાં. કેટલાક ગીતો સમય સાથે વધુ ખાસ બની જાય છે અને દિલમાં વસે છે. મોસમ બદલાય છે પણ કેટલીક ધૂનો હંમેશા તાજી રહે છે. આવો સાંભળીએ આક્રમણ ફિલ્મનું આ ગીત. સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું, સ્વર કિશોર કુમાર અને લતા મંગેશકરનો, શબ્દો આનંદ બક્ષીના.

શ્રોતા મિત્રો, આ હતા પ્રેમ અને યાદોથી ભરેલા સુંદર ગીતો. જૂના ગીતોની મીઠાશ હંમેશા દિલને સ્પર્શતી રહે છે, માટે જ સંગીત સાથે જોડાયેલા રહો અને એના માટે સાંભળતા રહો વડોદરા વિવિધ ભારતી. તો આ હતો આજનો કાર્યક્રમ નગમે હમારી પસંદ કે. કાર્યક્રમ પ્રસારિત થયો વડોદરા વિવિધ ભારતી પરથી. થોડી જ વારમાં સાંભળશો હિન્દીમાં સમાચાર.

0: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટ્ઝ પર એપીટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. શ્રોતા મિત્રો, સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
1: કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી.
0: ડિપ્લોમા, બીઈ તથા ડી ટુ ડી એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી.
1: કેજેઆઈટી સાવલી. અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
0: એમ કે ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા. સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
1: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
0: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
1: યે હે આરકે બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
2: સાથ મેં નિખિલ કુમાર. લોકસભા કી કાર્યવાહી

0: तुम लौट आओ फिल्म का ये गीत था। सरला भिड़े और शोभा जोशी के स्वर थे। अभी तक हमारे श्रोता नहीं बता पाए किनकी आवाजें थी, हमने आपको बता दिया। चूंकि ये गाना आपको बहुत कम सुनने को मिलता है इसलिए हमने जानकारी दे दी। और एक श्रोता ने लिखा है कि आज से 30 बरस पहले बोर्डिंग स्कूल में पढ़ने के लिए अपने दो बच्चों को छोड़ने गई थी, वो याद आ गया आंख में आंसू के साथ। शायद लेडीज समझ पाएंगी कि बच्चों के जन्म के समय कैसा दर्द होता है। बिल्कुल वही दर्द मैंने उस दिन महसूस किया जब बच्चों को छोड़ा था। क्या बात है। एक श्रोता ने लिखा है कि विदा दुनिया के सबसे मार्मिक शब्दों में से एक है। एक विदा ऐसी भी होती है कि अब इस जन्म में उससे मिलने की आस खत्म हो जाती है। ऐसी विदा जीवन भर दुख दे जाती है। बेटियों की विदाई में तो सुखम दुखम का क्रम चलता रहता है। विदा कैसी भी हो, जाने वाले कभी पूरी तरह से नहीं जा पाते। वे रह जाते हैं कोई पुरानी तस्वीर में, कोई अधूरी बातों में और उन जगहों में जहां हमने साथ मिलकर एक वक्त गुजारा था।
1: आकाशवाणी समाचार यशवी मेहता वांचे छे। सौ प्रथम मुख्य समाचार। હિરોશિમાના મૃતકોને શ્રદ્ધાંજલિ અપાયા બાદ લોકસભામાં વિપક્ષોના હોબાળાને પગલે કામગીરી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત, રાજ્યસભાની કાર્યવાહીમાં પણ વિક્ષેપ। પીએમ સૂર્યઘર મુફત વીજળી યોજના ભારતમાં 50 લાખ ઘર સુધી પહોંચી। ઈરાન સાથેના કરાર અંતિમ તબક્કામાં પહોંચતા સામુદ્રધુની ફરી સંપૂર્ણ શરૂ થવાના અણસાર। પશ્ચિમ એશિયામાં સુધરતી સ્થિતિ વચ્ચે ભારતીય શેરબજારમાં વધારોનું વલણ। અને વર્લ્ડ એથ્લેટિક્સ અંડર 20 ચેમ્પિયનશીપમાં ભારતીય ભાલાફેંકના ખેલાડી આશીષ યાદવ અને ટી ધરણીધર ફાઇનલ રાઉન્ડમાં પહોંચ્યા। વિપક્ષના હોબાળાને પગલે સંસદના બંને ગૃહમાં કામગીરી થઈ શકતી નથી। નીટ મુદ્દા પર વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન પોલીસ કાર્યવાહી સહિત અનેક મુદ્દા પર વિપક્ષના હોબાળાને કારણે લોકસભા બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે। જ્યારે ગૃહ સવારે 11 વાગે મળ્યું ત્યારે લોકસભાએ હિરોશીમા અને નાગાસાકીના પરમાણુ બોમ્બ વિસ્ફોટના પીડિતોને શ્રદ્ધાંજલિ આપી। લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યું હતું કે આજે જાપાનમાં થયેલા દુઃખદ પરમાણુ બોમ્બ વિસ્ફોટના 81 વર્ષ થયા છે। મૃતકોને મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી।
2: આજે 81 વર્ષ પૂર્વ

0: जापान के हिरोशिमा और नागासाकी शहर पर क्रमश 6 और 9 अगस्त 1945 को परमाणु बम गिराए गए थे। इस अभूतपूर्व त्रासदी में लाखों निर्दोष लोगों ने अपने प्राण गंवाए तथा असंख्य लोग गंभीर रूप से प्रभावित हुए। ये सभा विश्व को सामूहिक विनाश के हथियारों से मुक्त करने के लिए अपनी प्रतिबद्धता पुनः दोहराती है।
1: જો કે ત્યારબાદ અધ્યક્ષે પ્રશ્નકાળ શરૂ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વિપક્ષોએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદનની માંગણી સાથે ઉભા કરેલા વિક્ષેપને કારણે ગૃહની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરાઈ હતી, જ્યારે રાજ્યસભામાં પણ આ જ મામલે બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. ભાજપના સાંસદ અને સંદેશાવ્યવહાર અને માહિતી ટેકનોલોજી અંગેની સંસદીય સ્થાયી સમિતિના અધ્યક્ષ નિશિકાંત દુબેએ મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગની માફીને ભારતના કાયદા, બંધારણ અને સંસદનો વિજય ગણાવ્યો. સંસદ પરિસરમાં પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે તે 140 કરોડ લોકોનું નેતૃત્વ કરનારા પ્રધાનમંત્રીની તાકાત દર્શાવે છે કે ભારતમાં વ્યવસાય કરવા માંગતા કોઈપણ વ્યક્તિએ ભારતીય કાયદાનું પાલન કરવું જોઈએ.
2: जो जीत है ये भारत के कानून की जीत है, ये जीत भारत के संविधान की, ये जीत भारत के पार्लियामेंट की है. और 140 करोड़ लोगों का नेतृत्व करने वाले माननीय प्रधानमंत्री जी की ये ताकत दिखाता है कि भारत में जिसको भी व्यापार करना है उसको भारत का कानून मानना पड़ेगा.
1: કેન્દ્રીય નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશીએ આજે જણાવ્યું કે પીએમ સૂર્યઘર મુફત વીજળી યોજના ભારતમાં 50 લાખ લાભાર્થી પરિવારોને વટાવી ગઈ છે. નવી દિલ્હીમાં સીઆઈઆઈ આંતરરાષ્ટ્રીય ઉર્જા પરિષદ અને પ્રદર્શનને સંબોધતા મંત્રીએ ભાર મૂક્યો હતો કે હાલમાં 19 લાખ પરિવારને શૂન્ય વીજળી બિલ મળી રહ્યા છે. શ્રી જોશીએ જણાવ્યું હતું કે આ યોજના સાથે 12 લાખથી વધુ પરિવારોએ વધારાની વીજળી વેચી 421 કરોડ રૂપિયાની કમાણી કરી છે. બિન અશ્મીભૂત ક્ષમતા વિશે વાત કરતા તેમણે કહ્યું કે દેશ 2030 સુધીમાં 500 ગીગાવોટના લક્ષ્યને પ્રાપ્ત કરવાના માર્ગ પર છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેપી નડ્ડાએ કહ્યું કે આસામમાં પૂરથી થયેલા વિનાશ પછી સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવામાં સમય લાગશે. શ્રી નડ્ડાએ આસામ નાગાલેન્ડ સરહદે આવેલા શિવસાગર જિલ્લાના નેપાળી ખૂંટી વિસ્તારની મુલાકાત લીધી હતી. કેન્દ્રીય મંત્રીએ મુખ્યમંત્રી સાથે નઝીરાના પૂરગ્રસ્ત વિસ્તારમાં રાહત શિબિર, કૃષિ ક્ષેત્ર અને રહેણાંક વિસ્તારની મુલાકાત લીધી હતી. ત્યારબાદ કેન્દ્રીય મંત્રીએ મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્મા સાથે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. તેમણે અસરગ્રસ્ત લોકોને કેન્દ્ર સરકાર તરફથી નાણાકીય સહાય, પુનઃવસન અને વળતર સહિત તમામ શક્ય સહાયની ખાતરી આપી હતી. આસામમાં પૂરની સ્થિતિ વધુ વણસી જતા 6 વધુ લોકોના મોત સાથે મૃત્યુઆંક 95 પર પહોંચી ગયો અને 14 જિલ્લામાં 1 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ રાજ્યના કેટલાક ભાગોમાં સતત વરસાદની ચેતવણીને ધ્યાનમાં રાખીને તમામ સંબંધિત વિભાગોને હાઈ એલર્ટ પર રહેવા નિર્દેશ આપ્યો છે. તેમણે એસડીઆરએફ, એનડીઆરએફ, જિલ્લા વહીવટીતંત્ર અને અન્ય એજન્સીને નજીકના સંકલન જાળવવા અને કોઈપણ કટોકટીની સ્થિતિમાં રાહત અને બચાવ કામગીરી સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. સાંભળીએ એક અહેવાલ.
3: मुख्यमंत्री पुष्करसिंह धामी ने संभावित आपदा की किसी भी स्थिति से प्रभावी ढंग से निपटने के लिए राज्य की सभी आपदा प्रबंधन और राहत एजेंसियों को सतर्कता के साथ काम करने के निर्देश दिए हैं. साथ ही संवेदनशील क्षेत्रों और नदी नालों की निगरानी रखने पर भी जोर दिया है. उन्होंने आपातकालीन परिचालन केंद्रों को 24 घंटे सक्रिय रखने और प्रत्येक घटने पर त्वरित कार्रवाई सुनिश्चित करने के जिलाधिकारियों को निर्देश दिए हैं. मुख्यमंत्री ने कहा है कि किसी भी परिस्थिति में जनहानि को रोकना सरकार की सर्वोच्च प्राथमिकता है. साक्षी सिंह, आकाशवाणी समाचार, देहरादून.
1: ઝારખંડમાં ભરતી પરીક્ષામાં કથિત ગેરરીતિ સામે વિદ્યાર્થીઓનો વિરોધ વધુ તીવ્ર બન્યો છે. રાજ્ય વિધાનસભાનું ચોમાસુ સત્ર પણ આજથી શરૂ થઈ રહ્યું છે. ઝારખંડ લોકતાંત્રિક ક્રાંતિકારી મોરચાના નેતા દેવેન્દ્રનાથ મહતો, જે છેલ્લા 4 દિવસથી ભૂખ હડતાલ પર છે, તેમની સાથે 2 મહિલા સહિત 5 પ્રદર્શનકારીઓ જોડાયેલા છે. લો બ્લડ શુગર અને બ્લડ પ્રેશરને કારણે શ્રી મહતોનું સ્વાસ્થ્ય લથડ્યું છે. આ દરમિયાન મુખ્યમંત્રી હેમંત સોરેને ગઈકાલે જણાવ્યું હતું કે તેમની સરકાર વિદ્યાર્થીઓની સમસ્યાના ઉકેલ માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું હતું કે એજન્સી તપાસ કરી રહી છે અને દોષિતોને જેલમાં મોકલવામાં આવી રહ્યા છે. ઝારખંડમાં ભરતી પરીક્ષામાં સુધારાની માંગણી સાથે વિરોધ પ્રદર્શન 25 જુલાઈથી રાજધાની રાંચી શરૂ થયા હતા. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ 14મી ઝારખંડ પબ્લિક સર્વિસ કમિશન સિવિલ સર્વિસ પરીક્ષા રદ કરવાની માંગ કરી રહ્યા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ EIR News_ABAD ને ફોલો કરશો. સરકારે જણાવ્યું છે.

0: કે પશ્ચિમ એશિયામાં ગંભીર સુરક્ષા પરિસ્થિતિ હોવા છતાં 60 વેપારી જહાજ હોર્મુઝ સામુદ્ર દુનીમાંથી સુરક્ષિત રીતે પસાર થયા છે. સંસદમાં એક પ્રશ્નના જવાબમાં સરકારે એમ પણ જણાવ્યું કે ખાડી ક્ષેત્રમાંથી 3972 ભારતીય ખલાસીઓને સ્વદેશ પરત મોકલવામાં આવ્યા છે અને તેની 24 કલાકની કટોકટી વ્યવસ્થાપન પ્રણાલીને હજારો ફોન અને ઇમેઇલ મળી રહ્યા છે. ઇરાને કહ્યું કે હોર્મુઝ સ્ટ્રેટ પર ઓમાન સાથે કરાર તૈયાર કરવાના અંતિમ તબક્કામાં છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે આ અઠવાડિયે એક કરારની જાહેરાત થઈ શકે છે. જો આ કરારને અંતિમ સ્વરૂપ આપવામાં આવે તો તે સંભવિત રીતે વ્યૂહાત્મક જળમાર્ગને ફરીથી ખોલી શકે છે, વૈશ્વિક અર્થતંત્ર પર દબાણ ઓછું કરી શકે છે અને યુદ્ધનો અંત લાવવામાં મદદ કરી શકે છે. સાંભળીએ એક અહેવાલ.
1: संभावित समझौते से हॉर्मुज जलडमरु मध्य फिर से खुल जाएगा. वैश्विक अर्थव्यवस्था पर दबाव कम होगा और युद्ध समाप्त करने में भी मदद मिलेगी. हालांकि समझौता इस बात पर निर्भर करेगा कि अमेरिका ईरान के बंदरगाहों की नाकेबंदी हटाता है या नहीं. ईरान ने कहा कि वह हॉर्मुज जलडमरु मध्य पर एक हद तक नियंत्रण चाहता है और इस मार्ग से आवाजाही वैसी नहीं रहेगी जैसी युद्ध से पहले थी. ईरान हॉर्मुज जलडमरु मध्य के उत्तरी हिस्से को जबकि ओमान दक्षिणी हिस्से को नियंत्रण करने के लिए बातचीत कर रहे हैं. ईरान युद्ध से हुए नुकसान की भरपाई के लिए जलडमरु मध्य पर नियंत्रण चाहता है. ईरान ने आगाह किया कि अमेरिका के किसी और हमले की स्थिति में वह खाड़ी देशों को निशाना बनाएगा. समाचार कक्ष से कृष्णकांत.
0: ભારતીય શેરબજારમાં સ્થાનિક ઇક્વિટી સૂચકાંકમાં સકારાત્મક વલણ જોવા મળ્યું હતું. છેલ્લા અહેવાલ મળ્યા ત્યારે સેન્સેક્સમાં 150થી વધુ પોઈન્ટનો વધારો અને નિફ્ટીમાં સામાન્ય વધઘટ જોવા મળી હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં મિડ સ્મોલ, પ્રાઇવેટ બેંક, એનર્જી અને કેપિટલ ગુડ્સના શેરમાં તેજી જોવા મળી હતી. તેનાથી વિપરીત યુટિલિટીઝ, પાવર અને રિયલ્ટી નીચા સ્તરે ટ્રેડ થઈ રહ્યા હતા. અમેરિકામાં ચાલી રહેલી વર્લ્ડ એથ્લેટિક્સ અંડર 20 ચેમ્પિયનશીપમાં ભારતીય ભાલા ફેંકના ખેલાડી આશીષ યાદવ અને ટી ધરણીધર ફાઇનલ રાઉન્ડમાં પહોંચી ગયા છે. ડિસ્કસ ફેંકનાર અમાનત કંબોજ પણ ફાઇનલ રાઉન્ડમાં પહોંચી ગયા છે. આશીષે પુરૂષોના ગ્રુપ એમાં શાનદાર પ્રદર્શન કર્યું. 69.87 મીટરના થ્રો સાથે યાદીમાં ટોચનું સ્થાન મેળવ્યું. 19 વર્ષીય આશીષનો વ્યક્તિગત શ્રેષ્ઠ અને સિઝનનો શ્રેષ્ઠ થ્રો 74.49 મીટર છે. ટી ધરણીધર ગ્રુપ બીમાં 68 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે 5મા સ્થાને રહ્યો. મહિલા ડિસ્કસ ફેંકમાં અમાનત ગ્રુપ એમાં 52.58 મીટરના સિઝનના શ્રેષ્ઠ થ્રો સાથે 6ઠા સ્થાને રહ્યા. ઉત્તરપ્રદેશમાં બહુજન સમાજ પાર્ટીના ધારાસભ્ય ઉમાશંકરસિંહનું લાંબી બીમારી બાદ અવસાન થયું છે. તેઓ બલિયા જિલ્લાના રસાડા મતવિસ્તારમાંથી 403 સભ્યોની ઉત્તરપ્રદેશ વિધાનસભામાં એકમાત્ર ધારાસભ્ય હતા. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ધારાસભ્યના અવસાન પર શોક વ્યક્ત કર્યો તો સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે પણ શોક વ્યક્ત કર્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. હિરોશિમાના મૃતકોને શ્રદ્ધાંજલિ અપાયા બાદ લોકસભામાં વિપક્ષોના હોબાળાને પગલે કામગીરી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત. રાજ્યસભાની કાર્યવાહીમાં પણ વિક્ષેપ. પીએમ સૂર્યઘર મુફત વીજળી યોજના ભારતમાં 50 લાખ ઘર સુધી પહોંચી. ઇરાન સાથેના કરાર અંતિમ તબક્કામાં પહોંચતા સામુદ્ર ધુની ફરી સંપૂર્ણ શરૂ થવાના અણસાર. પશ્ચિમ એશિયામાં સુધરતી સ્થિતિ વચ્ચે ભારતીય શેરબજારમાં વધારોનું વલણ. અને વર્લ્ડ એથ્લેટિક્સ અંડર 20 ચેમ્પિયનશીપમાં ભારતીય ભાલા ફેંકના ખેલાડી આશીષ યાદવ અને ટી ધરણીધર ફાઇનલ રાઉન્ડમાં પહોંચ્યા. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ બપોરે 2:30 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર યશ્વી મહેતા વાંચે છે. રાજ્યની તમામ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ઓડિટ બાદ એક્ઝિટ કોન્ફરન્સ ફરજિયાત બનાવાઈ છે. અત્યાર સુધી પંચાયતમાં ઓડિટ દરમિયાન સામે આવતી ગંભીર ગેરરીતિ અંગે કાર્યવાહીમાં પ્રક્રિયાગત વિલંબ થતો હતો, જો કે પારદર્શકતા, જવાબદારી અને સુશાસનને વધુ મજબૂત બનાવવાના રાજ્ય સરકારના આ નિર્ણય અનુસાર હવે એક્ઝિટ કોન્ફરન્સથી ગંભીર ગેરરીતિ સામે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી શકાશે. જિલ્લા વિકાસ અધિકારીઓને આક્ષેપિત અધિકારી કર્મચારી વિરુદ્ધ તાત્કાલિક પગલાં ભરવામાં સરળતા રહેશે. આ નિર્ણયથી પંચાયતી રાજ વ્યવસ્થામાં નાણાકીય ગેરરીતિ પર નિયંત્રણ લાગશે તથા પારદર્શકતા વધારવાની સાથે પ્રજાના નાણાંનું વધુ અસરકારક સંરક્ષણ થઈ શકશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે મુસાફરી અને પ્રવાસન મેળાનો પ્રારંભ કરાવ્યો. 8 ઓગસ્ટ સુધી યોજાનાર આ મેળામાં 900થી વધુ પ્રદર્શક અને દેશના વિવિધ રાજ્યના પ્રવાસન વિભાગ સહભાગી થશે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપરાંત ગોવાના પ્રવાસન મંત્રી રોહન ખાઉંટે તથા ઉત્તરાખંડના પ્રવાસ મંત્રી સતપાલ મહારાજ પણ સહભાગી થયા હતા. આ મહાનુભાવોએ પ્રદર્શનની મુલાકાત દરમિયાન ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીર, ગોવા સહિતના વિવિધ રાજ્યના સ્ટોલ્સ નિહાળ્યા હતા. જામનગરમાં એનાલોગ પનીર પર પ્રતિબંધની કડક અમલવારી શરૂ કરાઈ છે. આજે મહાનગરપાલિકાના ફૂડ શાખાએ દરોડા પાડી 12 કિલો એનાલોગ પનીરનો નાશ કર્યો. આ અંગે ફૂડ ઇન્સ્પેક્ટર એનપી જાસરોલિયાએ જણાવ્યું કે ગ્રાહકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને પ્રતિબંધિત ખાદ્ય પદાર્થોના ઉપયોગ સામે આગામી દિવસોમાં પણ સઘન ચેકિંગ યથાવત રહેશે.

0: પ્રિમાઇસીસો ખાસ કરીને તકેદારીને ભાગરૂપે ઇન્સ્પેક્શન કરવાની કામગીરી કરવામાં આવેલ છે. આમાં 14-15 પેઢી અત્યાર સુધીમાં અમે ઇન્સ્પેક્શન કરી. એમાંથી એક પેઢીમાંથી એનાલોગ આશરે 12.5 કિલો મળી આવ્યો. એનું સ્થળ ઉપર ડિસ્ટ્રક્શન કરી અને કડક સૂચનાઓ આપવામાં આવી. તેમજ આ કામગીરી જ્યાં સુધી સંપૂર્ણ પ્રતિબંધ અમલવારી ન થાય અને લાસ્ટ સ્ટેજ સુધી કન્ઝપ્શન ન થાય તેવા અમારા સતત પ્રયાસો રહેશે.
1: પાટણમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાદ્યતેલના પેકિંગ એકમ પર આકસ્મિક દરોડા પડાયા. દરમિયાન 15 કિલોના ડબ્બામાં ખાદ્યતેલનું ફરી પેકિંગ કરતી બે પેઢી સામે કાર્યવાહી કરી 16,14,000 રૂપિયાનું જથ્થો કબજે કરાયો. તેમજ 433 જેટલા જૂના ખાલી ડબ્બાનો સ્થળ પર જ નાશ કરાયો. સાથે જ બંને સ્થળ પરથી લેવાયેલા કુલ 5 ખાદ્ય નમૂનાને પરીક્ષણ માટે પ્રયોગશાળામાં મોકલાયા છે. રાજ્યની 289 સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા આઈટીઆઈમાં વૃક્ષારોપણ અભિયાન હેઠળ અંદાજીત 10,000થી વધુ રોપાઓનું વાવેતર કરાયું. આ અભિયાન અંતર્ગત આજે ગાંધીનગર આઈટીઆઈ ખાતે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ વૃક્ષારોપણ કર્યું. તેમણે તમામ નાગરિકોને માત્ર વૃક્ષારોપણ સુધી સીમિત ન રહેતા વાવેલા વૃક્ષના ઉછેર અને સંરક્ષણ માટે પણ સતત પ્રયત્નશીલ રહેવા આહવાન કર્યું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો અધિકારી તેમજ કર્મચારીઓએ પણ વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણ માટે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ભાવનગર એસટી વિભાગે સ્વચ્છતાના ભંગ બદલ જુલાઈ મહિનામાં 475 કેસ નોંધ્યા છે. ભાવનગર વિભાગના વિવિધ ડેપોમાં આ કાર્યવાહી કરવાની સાથે દંડરૂપે કુલ 5,160 રૂપિયાની વસૂલાત પણ કરવામાં આવી છે. ભાવનગર તળાજા મહુવા પાલીતાણા ગારિયાધાર બરવાડા બોટાદ અને ગઢડા સહિત તમામ ડેપોમાં જાહેર સ્થળે પાન મસાલાની પિચકારી ધૂમ્રપાન તેમજ તમાકુ નિયંત્રણ અધિનિયમના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી હતી. રાતા સમુદ્રમાં યમનના હોડેયના નજીક ભારતીય જહાજ એમએસવી ફૈઝ નૂર એ ઓલિયા પર હુમલો થયાના અહેવાલ છે. વિસ્ફોટક ભરેલી હોડી દ્વારા કરાયેલા આ હુમલા બાદ આગ લાગતા દેવભૂમિ દ્વારકાના સલાયાનું આ માલવાહક જહાજ દરિયામાં ડૂબી ગયું. જો કે જહાજ પર સવાર દેવભૂમિ દ્વારકાના 13 અને યમનના એક ક્રુ સભ્યને સલામત રીતે બચાવી યમન તટરક્ષક દ્વારા તેમને મોખા બંદર પર પહોંચાડાયા. બીજી તરફ ભારતીય ખલાસીઓને વતન પરત લાવવાની પ્રક્રિયા હાથ ધરાઈ હોવાનું અમારા પ્રતિનિધિ કરણ જોશી જણાવે છે. તો યમન સરકારે આ હુમલો હુથી સંગઠને કર્યો હોવાનું દાવો કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂર્વ વિદેશમંત્રી પદ્મવિભૂષણ સ્વર્ગીય સુષ્મા સ્વરાજને આજે તેમની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી પટેલે લખ્યું, તેજસ્વી વક્તૃત્વ કળા, સરળ સ્વભાવ અને સંવેદનશીલ નેતૃત્વથી કરોડો ભારતીયના હૃદયમાં સ્થાન બનાવનાર દેશના પૂર્વ વિદેશમંત્રી પદ્મવિભૂષણ સુષ્મા સ્વરાજજીને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ. વિદેશમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન તેમણે ભારતીય કૂટનીતિને એક નવો જ માનવીય આયામ આપ્યો હતો. સામાન્યજનની મદદ માટે તત્પર રહેવાની તેમની કાર્યશૈલી સુશાસન અને પ્રજાભિમુખ સેવાનું ઉદાહરણ છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ @eirnews_abad ને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા બીઈ કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટ ની ગેરંટી.
0: વિઝિટ અવર વેબસાઇટ KJIT.org ટુડે.
2: सेहत आपकी, सुरक्षा हमारी. अब नहीं रहेगी मच्छरों से परेशानी, क्योंकि एक मच्छर इंसान को सोने नहीं देता है. नई टेक्नोलॉजी की मच्छर जाली के लिए संपर्क करें 45 वर्ष से आपकी सेवा में उपस्थित RK ब्लाइंड्स डांडिया बाजार 9825027525. सेहत आपकी, सुरक्षा हमारी. यह है RK ब्लाइंड्स की जिम्मेदारी.

0: अभी आप सुन रहे थे फिल्म सितारा का गीत। गाने वाले कलाकार लता मंगेशकर और भूपेंद्र थे। इसे गुलजार साहब ने लिखा था और धुन बनाई थी राहुल देव बर्मन ने। विविध भारती से इस समय आप सुन रहे हैं कार्यक्रम तराने नए पुराने।
1: आप सांभळी रह्या छो विविध भारतीनुं वडोदरा केन्द्र केजेआईटी सावली। ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી।
2: હર રોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી। મઝેદાર નહીં અસરદાર, ભારત કા ગમ એક્સપર્ટ।

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય મંત્રીમંડળે 23,731 કરોડ રૂપિયાના કુલ ખર્ચ સાથે રાષ્ટ્રીય ચક્રીય જૈવ ઉર્જા યોજના ગોબરધનને મંજૂરી આપી. રાજ્યની તમામ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોમાં ઓડિટ બાદ એક્ઝિટ કોન્ફરન્સ ફરજિયાત બનાવાઈ. સરકારની યોજનાઓની સંતૃપ્તિ માટે રાજ્યવ્યાપી સેવા સેતુ કાર્યક્રમ શરૂ કરાશે. એનાલોગ પનીર સહિત ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અટકાવવા વિશેષ કાર્યદળની રચના કરાશે. રાજ્યમાં 8 અને 9 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી અને 13મી વેસ્ટ ઝોન શૂટિંગ સ્પર્ધામાં સુરેન્દ્રનગરના ભાઈ બહેને 2 ચંદ્રક જીત્યા. સમાચાર વિગતવાર. કેન્દ્રીય મંત્રીમંડળે આજે 23,731 કરોડ રૂપિયાના કુલ ખર્ચ સાથે રાષ્ટ્રીય ચક્રીય જૈવ ઉર્જા યોજના ગોબરધનને મંજૂરી આપી છે. નવી દિલ્હીમાં પત્રકારોને સંબોધતા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ગોબરધન યોજના ભારતની સ્વચ્છ ઉર્જા યાત્રામાં એક મહત્વનું સીમાચિહ્ન છે. યોજના અંતર્ગત દેશના વિપુલ પ્રમાણમાં કૃષિ અવશેષ, પશુ ગોબર, શેરડીનો કચરો, નગરપાલિકા જૈવિક કચરો અને અન્ય જૈવ સંસાધનોને સ્વચ્છ ઇંધણ, જૈવિક ખાદ્યમાં ફેરવીને ગ્રામીણ આવક અને રાષ્ટ્રીય આર્થિક મૂલ્યમાં વૃદ્ધિ કરવાનો લક્ષ્યાંક છે.
1: કમ્પ્રેસ્ડ બાયોગેસ સીબીજી ઇસકા પ્રોડક્શન એક ડેકેડ કે અંદર 10 ગુના બઢાને કા ટાર્ગેટ કરીબ 5 MMSCMD પ્રોડક્શન કે લેવલ તક પહોંચાને કા ઇસમે ટાર્ગેટ લિયા ગયા હૈ. અગર ઇસકો હમ એન્વાયરમેન્ટલ પોઈન્ટ સે દેખે તો દિસ વિલ સેવ અબાઉટ 40 મિલિયન ટન્સ ઓફ કાર્બન ડાયોક્સાઇડ એમિશન. કરીબ 75,000 કરોડ રૂપીઝ નેશનલ જીડીપી કો એડ હોગા ઓર અબાઉટ 1.5 લાખ જોબ્સ વિલ બી ક્રિએટેડ બાય દિસ પ્રોગ્રામ.
0: રાજ્યની તમામ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોમાં ઓડિટ બાદ એક્ઝિટ કોન્ફરન્સ ફરજિયાત બનાવાઈ છે. અત્યાર સુધી પંચાયતોમાં ઓડિટ દરમિયાન સામે આવતી ગંભીર ગેરરીતિઓ અંગે કાર્યવાહીમાં પ્રક્રિયાગત વિલંબ થતો હતો. જો કે હવે આ એક્ઝિટ કોન્ફરન્સથી ગંભીર ગેરરીતિઓ સામે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી શકાશે. સાંભળીએ એક અહેવાલ.
2: નવી વ્યવસ્થા મુજબ હવે દરેક જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયતનું ઓડિટ પૂર્ણ થતાં જ નિર્ધારિત દિવસે જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં ફરજિયાતપણે એક્ઝિટ કોન્ફરન્સ યોજાશે. તેમાં સ્થાનિક ભંડોળ હિસાબ વિભાગના વરિષ્ઠ ઓડિટ અધિકારીઓ ઓડિટ દરમિયાન સામે આવેલી ગંભીર ગેરરીતિઓ રજૂ કરશે. આ કોન્ફરન્સમાં ઉચાપત, નિયમો વિરુદ્ધ થયેલી ખરીદી, ગેરકાયદેસર ભરતી, નાણાકીય અનિયમિતતા અથવા અન્ય ગંભીર વહીવટી ક્ષતિઓ અંગે સીધી ચર્ચા થશે અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તાત્કાલિક શિસ્તભંગ, નિવારક અથવા કાનૂની કાર્યવાહી શરૂ કરી શકાશે. મર સોલંકી, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: સરકારની યોજનાઓની સંતૃપ્તિ માટે રાજ્યવ્યાપી સેવા સેતુ કાર્યક્રમ શરૂ કરાશે. સામાન્ય વહીવટ વિભાગે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં સેવા સેતુ કાર્યક્રમ યોજવા અંગે 2 અલગ અલગ ઠરાવો કર્યા છે. આ અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં સેવા સેતુ 2.1 2 તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો 6 ઓગસ્ટથી 19 સપ્ટેમ્બર સુધી ચાલશે. બીજો તબક્કો 21 સપ્ટેમ્બરથી 9 ઓક્ટોબર દરમિયાન યોજાશે, કે જેમાં ગામોના ક્લસ્ટર સ્તરે શિબિરો યોજીને નાગરિકોને વિવિધ સરકારી સેવાઓ સ્થળ પર જ ઉપલબ્ધ કરાવવામાં આવશે. પ્રથમ તબક્કામાં પાત્ર લાભાર્થીઓની યાદી તૈયાર કરીને બીજા તબક્કામાં તેમને તરત જ યોજનાઓનો લાભ મળી રહે તે સુનિશ્ચિત કરવામાં આવશે. શહેરી વિસ્તારોમાં 21 સપ્ટેમ્બરથી સેવા સેતુનો 12મો તબક્કો શરૂ કરાશે. આ અંગે વિભાગ દ્વારા તમામ જિલ્લા, તાલુકા, ગ્રામ પંચાયતો તેમજ નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ માટે વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. રાજ્યમાં આજે 1,053 કિલોગ્રામ બિનપ્રમાણભૂત ડેરી ઉત્પાદનોનો નાશ કરાયો. એનાલોગ પનીર અને અન્ય બિનપ્રમાણભૂત ડેરી ઉત્પાદનો પર પ્રતિબંધ જાહેર કર્યા બાદ ખોરાક અને

0: ઔષધ તંત્રએ વિવિધ જિલ્લાઓમાં હોટલ, રેસ્ટોરન્ટ, ડેરી અને ફૂડ બિઝનેસ ઓપરેટરોની સઘન તપાસ હાથ ધરી. આજે સાંજે 5 વાગ્યા સુધી રાજ્યભરમાં કુલ 134 વેપારી એકમોની તપાસ કરી છે. આ દરમિયાન 28 નમૂનાઓ લઈ અખાદ્ય જથ્થાનો નાશ કર્યો છે. નાશ કરેલા જથ્થાની અંદાજીત કિંમત 2,84,540 હોવાનું જણાયું છે. એનાલોગ પનીર સહિત ખાદ્યપદાર્થોમાં ભેળસેળ સામે કડક કાર્યવાહી કરવા વિશેષ કાર્યદળની રચના કરાશે. આજે ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધતા નાયબ મુખ્યમંત્રી હર્ષસિંહે જણાવ્યું કે સરકારે નાગરિકોના આરોગ્યની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે.
1: એનાલોગ પનીર હોય કે પછી કોઈ બી ખાવાની સામગ્રી હોય, તેમાં કોઈ બી પ્રકારે ભેળસેળ ચલાવી ના લેવાય તે માટે કડક સૂચના કેબિનેટમાં આપવામાં આવી. સરકારના આ પ્રકારના પરિપત્રને જે લોકો માને નહીં અને લોકોને સ્વાસ્થ્ય જોડે જે છેડા કરવાનો પ્રયત્ન કરશે તે લોકો જોડે સરકાર દ્વારા કડકાઈપૂર્વક કામ કરવામાં આવશે. અને આ બાબતે ભવિષ્યમાં અમે એક ટાસ્કફોર્સ બી બનાવીએ છીએ જેમાં તમામ વિભાગો બી સામેલ હશે.
0: માદક પદાર્થોની હેરાફેરીના આરોપીની 22 લાખ રૂપિયાની મિલકત કચ્છ પોલીસે જપ્ત કરી છે. અગાઉ 3-4 વાર માદક પદાર્થોની હેરાફેરીમાં પકડાયેલા પિન્ટુ યાદવની મિલકતો અંગે પોલીસે તપાસ શરૂ કરી હતી. તપાસમાં ખુલાસો થયો હતો કે આરોપીએ પોતે અને પોતાની પત્નીના નામે માદક પદાર્થના કારોબારમાંથી મિલકતો વસાવી હતી, ત્યારે પોલીસે 1 મકાન અને 3 વાહન સહિતની મિલકત જપ્ત કરી હોવાનું પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારે જણાવ્યું.
2: પણ અહીંયા કચ્છમાં અંજાર વિસ્તારના વરસામેડીમાં એમનું રહેવાસ હતું. એમના વિરુદ્ધ ટોટલ 4 NDPSના ગુના દાખલ થયેલા છે, જેના હેઠળ ઓલરેડી આ વ્યક્તિ અત્યારે જેલમાં છે. સેક્શન 68I અને સેક્શન 68U હેઠળ આ આરોપીની જે ડ્રગ્સના બદીથી મિલકતો વસાવેલ હોય એના હેઠળ એમની મિલકતો જપ્ત કરવામાં આવી છે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABDને ફોલો કરશો. એક અગત્યની જાહેરાત. નશામુક્ત યુવા વિકસિત ભારત સંકલ્પ અભિયાન અંગે આકાશવાણી અમદાવાદના સમાચાર વિભાગ દ્વારા આજે રાત્રે 9:15 એક વિશેષ ચર્ચા કાર્યક્રમ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમમાં ભાગ લેશે માય ભારત ગુજરાત રાજ્યના નિયામક સચિન શર્મા અને આકાશવાણી અમદાવાદના સંવાદદાતા અપર્ણા ખૂંટ. આ વિશેષ કાર્યક્રમ યુટ્યુબ ચેનલ AIR News Gujarat પરથી પણ સાંભળી શકાશે. જાહેરાત પૂરી થઈ. હર ઘર તિરંગા અભિયાન હેઠળ રાજ્યભરમાં 9-17 ઓગસ્ટ સુધી રાષ્ટ્રભક્તિના વિવિધ કાર્યક્રમ યોજાશે. ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધતા નાયબ મુખ્યમંત્રી હર્ષસિંહે જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં 10 ઓગસ્ટે ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાની તિરંગા યાત્રા યોજાશે. તેમણે ઉમેર્યું કે રાજ્યમાં 1,200થી વધુ તિરંગા યાત્રાનું આયોજન કરાયું છે. હર ઘર તિરંગા અભિયાન હેઠળ 70 લાખથી વધુ ઘરો પર તિરંગો લહેરાશે. આ ઉપરાંત 11 ઓગસ્ટે અમદાવાદ, 12 ઓગસ્ટે રાજકોટ અને 14 ઓગસ્ટે વડોદરા ખાતે તિરંગા યાત્રા યોજાશે. 14 ઓગસ્ટે સવારે તમામ જિલ્લા મથકો પર વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસનો ખાસ કાર્યક્રમ પણ યોજાશે તેમ તેમણે ઉમેર્યું હતું. શિક્ષણમંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ સેવા સમાધાન પોર્ટલનો શુભારંભ કરાવ્યો. આ પહેલથી રાજ્યભરના 3 લાખથી વધુ શિક્ષકોના સેવાકીય પ્રશ્નોનો ઓનલાઈન ઉકેલ આવશે. આ તકે ડોક્ટર વાજાએ જણાવ્યું કે રાજ્ય સરકારનો મુખ્ય અભિગમ ક્લાસરૂમ ફર્સ્ટનો છે. તમામ વહીવટી કામગીરી પોર્ટલ મારફતે ઓનલાઈન થવાથી શિક્ષકો પરનો વહીવટી બોજ ઘટશે અને શિક્ષકો વર્ગખંડમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા પર પૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી શકશે. આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રી રીવાભાઇ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે. હવામાન વિભાગે 8 અને 9 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં વાવથરા, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું કે મોન્સૂન ટ્રફ અને પશ્ચિમી વિક્ષોભ સક્રિય હોવાથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ રહેશે.
3: अगले 3 दिन के लिए 5-6-7 का दुख का स्थानों से लेकर कई स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा गुजरात रीजन में. उसके आगे 7 से 8 तारीख से अनेक स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा गुजरात रीजन में. सौराष्ट्र कच्छ जो रीजन है इसके लिए इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा.
0: 13મી વેસ્ટ ઝોન શૂટિંગ સ્પર્ધામાં સુરેન્દ્રનગરના ભાઈ બહેને 2 ચંદ્રક જીત્યા છે. મધ્યપ્રદેશમાં ભોપાલ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં દસાડાના યુવા શૂટર જીશાન ખાન ખોખરે 50માંથી 41 પોઈન્ટ મેળવ્યા અને સુવર્ણચંદ્રક પોતાના નામે કર્યો. જીશાન ખાનની બહેન ઝુવેરિયા બાનુ ખોખરે પણ આ સ્પર્ધામાં 50માંથી 30 પોઈન્ટ મેળવી કાંસ્ય ચંદ્રક જીત્યો. જીશાન ખાનની આ સિદ્ધિના આધારે તેઓની હવે રાષ્ટ્રીય કક્ષાની શૂટિંગ સ્પર્ધામાં પસંદગી થઈ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય મંત્રીમંડળે 23,000

0: 731 કરોડ રૂપિયાના કુલ ખર્ચ સાથે રાષ્ટ્રીય ચક્રીય જૈવ ઉર્જા યોજના ગોબરધનને મંજૂરી આપી. રાજ્યની તમામ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ઓડિટ બાદ એક્ઝિટ કોન્ફરન્સ ફરજિયાત બનાવાઈ. સરકારની યોજનાઓની સંતૃપ્તિ માટે રાજ્યવ્યાપી સેવા સેતુ કાર્યક્રમ શરૂ કરાશે. એનાલોગ પનીર સહિત ખાદ્ય પદાર્થમાં ભેળસેળ અટકાવવા વિશેષ કાર્યદળની રચના કરાશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: 9 અગસ્ત 2026 को सृजन भारती के अंतर्गत विविध भारती में आयोजित विशेष ऑडियो विजुअल शो भारतीय फिल्म संगीत में वंदे मातरम इसके संपादित अंश.
2: वंदे मातरम
1: सहभागी विशेषज्ञ राष्ट्रीय गीत वंदे मातरम के मूर्धन्य अध्येता मिलिंद प्रभाकर सबनीस.
3: वंदे मातरम का जो संगीत प्रवास है वो बहुत बहुत ही लंबा है. रविन्द्रनाथ से लेकर आज के AR रहमान और अजय अतुल तक अभी भी वो चालू है.
1: सुनना न भूलिए विविधा रविवार 9 अगस्त दिन में 11 बजे.
4: कार्यक्रम का अगला गीत श्रेया घोषाल की आवाज में, फिल्म का नाम है देवदास. इसे नुसरत बद्र ने लिखा और स्माइल दरबार ने संगीतबद्ध किया है.

નમસ્કાર શ્રોતા મિત્રો, એફએમ બેન્ડ 93.9 MHz પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. આવો સાંભળીએ આતિફ અસલમના સ્વરમાં ફિલ્મ રેસનું આ ગીત. ગીતકાર છે સમીર અને સંગીતકાર છે પ્રીતમ.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર પ્રવેશ અડીયચા વાંચે છે મુખ્ય સમાચાર. 23,731 કરોડ રૂપિયાના ખર્ચ સાથે ગોવર્ધન યોજનાને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી. આસામમાં 8,970 કરોડ રૂપિયાના ખર્ચે ચારિયાલીથી તેજપુર સુધી રાજમાર્ગ બનાવાશે, કેન્દ્રીય મંત્રીમંડળનો નિર્ણય. સંસદે વિનિયોગ સંખ્યા 3 વિધેયક 2026 પસાર કર્યું. લોકસભામાં કરવેરા અને અન્ય સુધારા વિધેયક 2026 પસાર. યુક્રેને રશિયાના તેલ ભંડારને નિશાન બનાવતા ડ્રોન હુમલા કર્યા. ચીનમાં યોજાનારી જુનિયર એશિયા કપ માટે 18 ખેલાડી સાથેની ભારતીય હોકી મહિલા ટીમની જાહેરાત. સમાચાર વિગતવાર. કેન્દ્રીય મંત્રીમંડળે આજે 23,731 કરોડ રૂપિયાના કુલ ખર્ચ સાથે રાષ્ટ્રીય ચક્રીય જૈવ ઉર્જા યોજના ગોવર્ધનને મંજૂરી આપી. નવી દિલ્હીમાં પત્રકારોને સંબોધતા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ગોવર્ધન યોજના ભારતની સ્વચ્છ ઉર્જા યાત્રામાં એક મહત્વનું સીમાચિહ્ન છે. આ યોજના અંતર્ગત દેશના વિપુલ પ્રમાણમાં કૃષિ અવશેષ, પશુ ગોબર, શેરડીનો કચરો, નગરપાલિકા જૈવિક કચરો અને અન્ય જૈવ સંસાધનોનો સ્વચ્છ ઇંધણ જૈવ ખાદ્યમાં ફેરવીને ગ્રામીણ આવક અને રાષ્ટ્રીય આર્થિક મૂલ્યમાં વૃદ્ધિ કરવાનો લક્ષ્યાંક છે.
1: कंप्रेस्ड बायोगैस CBG इसका प्रोडक्शन एक डेकेड के अंदर 10 गुना बढ़ाने का टारगेट, करीब 5 MMSCMD प्रोडक्शन के लेवल तक पहुंचाने का इसमें टारगेट लिया गया है. अगर इसको हम एनवायरमेंटल पॉइंट से देखें तो दिस विल सेव अबाउट 40 मिलियन टन्स ऑफ कार्बन डाइऑक्साइड एमिशन. करीब 75,000 करोड़ रुपीज नेशनल GDP को एड होगा और अबाउट 1.5 लाख जॉब्स विल बी क्रिएटेड बाय दिस प्रोग्राम.
0: આર્થિક બાબતોની મંત્રીમંડળની સમિતિએ આસામમાં રાષ્ટ્રીય રાજમાર્ગ 15ની સાથે ગુવાહાટી પાસે બૈહારા ચારિયાલીથી તેજપુર સુધી 135 કિલોમીટરથી વધુ લાંબા 4 માર્ગીય રાજમાર્ગના નિર્માણને પણ મંજૂરી આપી. આ માટે 8,970 કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે.
1: आज का दूसरा बड़ा फैसला है, आसाम में एक हाईवे पे बहुत इंपॉर्टेंट प्रोजेक्ट है. ये है बायता चेरियाली, यानी गुवाहाटी से जस्ट बाहर निकलने के बाद में वहां से लेके तेजपुर तक. ये 4-लेन हाईवे 135 किलोमीटर्स का है और करीब 8,970 करोड़ रुपीस का इसमें इन्वेस्टमेंट आएगा. आगे जाके ब्रह्मपुत्र टनल को भी ये जोड़ेगा.
0: સંસદે આજે વિનિયોગ સંખ્યા 3 વિધેયક 2026 પસાર કર્યું. રાજ્યસભામાં ચર્ચા બાદ વિધેયકને લોકસભામાં પરત મોકલાયું છે. લોકસભાએ પહેલા જ આ વિધેયકને પસાર કરી દીધું હતું. વિધેયકમાં 31 માર્ચ 2023 પૂર્ણ થતા નાણાકીય વર્ષ દરમિયાન કેટલીક સેવાઓ પર મંજૂર રકમથી વધુ ખર્ચ કરાયેલી રકમ પૂર્ણ કરવા ભારતના એકત્રિત ભંડોળમાંથી નાણાં ફાળવવાની જોગવાઈ છે. સરકારે કેટલાક વધારાના ખર્ચને પહોંચી વળવા 54,000 કરોડ રૂપિયાથી વધુની રકમની માંગ કરી છે, જે દેવ ચૂકવવા માટે ખર્ચાશે. વિધેયક પર ચર્ચાનો જવાબ આપતા કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે કહ્યું હતું કે સરકારે નાણાકીય વર્ષ 2023 વધારાના ખર્ચ માટે અનુદાન માંગ્યું છે. તેમણે કહ્યું વધારાના અનુદાનની માંગ જાહેર હિસાબ સમિતિના 39મા અહેવાલમાં ઓળખાયેલી 2 ચોક્કસ બાબતો સાથે સંબંધિત છે. લોકસભાએ કરવેરા અને અન્ય સુધારા વિધેયક 2026 પસાર કર્યું. આ વિધેયક ચૂકવણી અને નિવારણ પ્રણાલી અધિનિયમ 2007, આવકવેરા અધિનિયમ 2025 અને નાણાં અધિનિયમ 2026 સુધારો કરે છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે રજૂ કરેલું આ વિધેયક આવકવેરા સુધારા વટહુકમ 2026 સ્થાન લેશે, જેને આ વર્ષે 5 જૂને જાહેર કરાયું હતું. આ વટહુકમ બાહ્ય આર્થિક ખાધની અસર ઘટાડવા, સ્થાનિક અર્થતંત્રમાં સ્થિરતા સુનિશ્ચિત કરવા અને કાયદાની કેટલીક જોગવાઈઓમાં સુધારો કરીને પ્રવર્તમાન વૈશ્વિક પરિસ્થિતિઓથી પ્રભાવિત મુખ્ય ક્ષેત્રોને ટેકો આપવાના ઉદ્દેશથી બહાર પડાયો હતો. વિધેયક વિદેશી સંસ્થાકીય રોકાણકારો અને આંતરરાષ્ટ્રીય સમાધાન માટે બેંકને સરકારી સિક્યોરિટીઝમાં રોકાણ પર મળેલા વ્યાજ પર આવકવેરામાં મુક્તિ આપે છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ખોટા આંકડા રજૂ કરનારા અરજદારો પર પ્રતિબંધ લગાવવા કડક દવા નિયમો જાહેર કર્યા. મંત્રાલયે જણાવ્યું હતું કે આ નિયમ ડ્રગ્સ રૂલ્સ 1945 વિવિધ જોગવાઈ હેઠળ દાખલ કરાયેલી તમામ અરજીઓને લાગુ થશે. મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે ખોટા આંકડા આપવા, અરજીઓને રદ કરવા અને પરવાનગી રદ કરવાની કાર્યવાહી કરવામાં આવે છે. આ સુધારા બાદ અરજદારોને એક નિશ્ચિત સમયગાળા માટે

અરજી કરવાથી રોકી શકાશે. મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે વર્તમાન સુધારાનો ઉદ્દેશ આવી ગેરરીતિઓને રોકવા, અરજદારોમાં જવાબદારી મજબૂત બનાવવા અને એ ખાતરી કરવાનો છે કે દવાઓની મંજૂરી વિશ્વાસપાત્ર અને વૈજ્ઞાનિક રીતે માન્ય પુરાવા આધારિત છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABID ને ફોલો કરશો. બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે કહ્યું કે દરિયાઈ સુરક્ષાનો માહોલ ઝડપથી બદલાઈ રહ્યો છે. તેમણે કહ્યું, સાયબર જોખમ, ડ્રોન હુમલા, પુરવઠા શૃંખલામાં વિક્ષેપ, ડિજિટલ નેટવર્ક, માહિતી પ્રણાલીઓ અને મહત્વની પાયાના માળખા સામેના જોખમમાં દરિયાઈ સુરક્ષામાં નવા પરિમાણ ઉમેર્યા છે. નવી દિલ્હીમાં યોજાયેલા રાષ્ટ્રીય જહાજ સુરક્ષા સંમેલનને સંબોધતા શ્રી સોનોવાલે બંદરોની સુરક્ષાને એક સામૂહિક રાષ્ટ્રીય જવાબદારી ગણાવી. તેમણે કહ્યું, ભારતને એવી સુરક્ષા પ્રણાલીની જરૂર છે જે જોખમનો અંદાજ લગાવી શકે અને સંકલિત રીતે પ્રતિભાવ આપી શકે. લોકસભામાં નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે કહ્યું કે March 1994 ઉડ્ડયન નિગમ અધિનિયમ રદ થયા બાદ હવાઈ ભાડા સરકારના નિયંત્રણ હેઠળ નથી. લોકસભામાં લેખિત જવાબમાં શ્રી મોહોલે કહ્યું, ઉડ્ડયન નિયમ 1937 નિયમ 135 અંતર્ગત એરલાઇન્સે પોતાની આર્થિક ક્ષમતા મુજબ વિમાનનું ભાડું નક્કી કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે. શ્રી મોહોલે વધુમાં કહ્યું કે સરકાર એરલાઇન્સના ભાડા પર સીધું નિયમન નથી કરતી, જોકે તે સતર્ક દેખરેખની ભૂમિકા ભજવે છે. તેમજ કોવિડ મહામારી, મહાકુંભ, પહલગામ ઘટના અને ઇન્ડિગો ઉડાન વિક્ષેપ જેવી અન્ય ઘટનાઓ જેવી અપવાદરૂપ પરિસ્થિતિઓમાં કામચલાઉ ભાડા મર્યાદા લગાવીને હસ્તક્ષેપ કરે છે. યુક્રેને રશિયાના તેલ ભંડારને નિશાન બનાવતા ડ્રોન હુમલા કર્યા છે. રાષ્ટ્રપ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ કહ્યું કે સેનાએ રશિયાના બશ્કોર્તોસ્તાન અને યારોસ્લાવ ક્ષેત્રમાં તેલ રિફાઇનરો પર હુમલા કર્યા હતા. પ્રાંતીય ગવર્નરે તેને પ્રદેશ પર અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો ગણાવ્યો, જ્યારે નાશ પામેલા ડ્રોનમાંથી પડેલા કાટમાળથી તેલ સંગ્રહ ટાંકીને નુકસાન થયું છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો હતો કે વાયુ સંરક્ષણ પ્રણાલીએ યુક્રેનના 605 ડ્રોનને રોકી તોડી પાડ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે હુમલામાં 3 લોકોના મોત થયા છે. ભારતીય હોકીએ ચીનમાં યોજાનારી AFH જુનિયર એશિયા કપ 2026 માટે 18 ખેલાડી સાથેની જુનિયર મહિલા ટીમની જાહેરાત કરી. આગામી 30 ઓગસ્ટથી 13 સપ્ટેમ્બર સુધી યોજાનારી આ સ્પર્ધા માટે ટીમમાં 2 ખેલાડીને વિકલ્પ તરીકે રખાયા છે. મિડફિલ્ડર ખૈદમ શેલેમા ચાનુને ટીમના સુકાની હશે. મુખ્ય કોચ ટીમ વ્હાઇટના માર્ગદર્શન હેઠળ ટીમે સ્પર્ધાની તૈયારી શરૂ કરી. જાપાનમાં ભારતના રાજદૂત નગમા મલિકે આજે હિરોશિમા શાંતિ સ્મારક પાર્કમાં પરમાણુ બોમ્બ વિસ્ફોટની 81મી વર્ષગાંઠ નિમિત્તે પીડિતોને શ્રદ્ધાંજલિ આપી હતી. પીડિતોને શ્રદ્ધાંજલિ આપવા પાર્કમાં 50,000 જેટલા લોકો એકઠા થયા હતા. ઉલ્લેખનીય છે કે 6 ઓગસ્ટ 1945 રોજ દ્વિતીય વિશ્વયુદ્ધના અંતિમ તબક્કામાં અમેરિકન બોમ્બર વિમાન એનોલા ગે પર લઈ જવાયેલા યુરેનિયમ બોમ્બ હિરોશિમા પર ફેંકાયો હતો, જેમાં 1,40,000 જેટલા લોકોના મોત થયા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ₹23,731 કરોડના ખર્ચ સાથે ગોબર્ધન યોજનાને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી. આસામમાં ₹8,970 કરોડના ખર્ચે ચારિયાલીથી તેજપુર સુધી રાજમાર્ગ બનાવાશે, કેન્દ્રીય મંત્રીમંડળનો નિર્ણય. સંસદે વિનિયોગ સંખ્યા 3 વિધેયક 2026 પસાર કર્યું. લોકસભામાં કરવેરા અને અન્ય સુધારા વિધેયક 2026 પસાર. યુક્રેને રશિયાના તેલ ભંડારને નિશાન બનાવતા ડ્રોન હુમલા કર્યા. ચીનમાં યોજાનારી જુનિયર એશિયા કપ માટે 18 ખેલાડી સાથેની ભારતીય હોકી મહિલા ટીમની જાહેરાત. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: विविधा में इस रविवार 9 अगस्त 2026 को सृजन भारती के अंतर्गत विविध भारती में आयोजित विशेष ऑडियो विजुअल शो भारतीय फिल्म संगीत में वंदे मातरम, इसके संपादित अंश।
1: वंदे मातरम।
0: सहभागी विशेषज्ञ राष्ट्रीय गीत वंदे मातरम के मूर्धन्य अध्येता मिलिंद प्रभाकर सबनीस।
2: वंदे मातरम का जो संगीत प्रवास है वो बहुत बहुत ही लंबा है, रविंद्रनाथ से लेकर आज के AR रहमान और अजय अतुल तक अभी भी वो चालू है।
0: सुनना न भूलिए विविधा रविवार 9 अगस्त दिन में 11 बजे।
3: चित्रलोक कार्यक्रम में अब लेते हैं एक अंतराल।
4: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટ્ઝ પર આપી ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર। શ્રોતા મિત્રો, સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
5: KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી।
4: ડિપ્લોમા BE તથા D2D એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી। KJIT સાવલી।
5: અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા।
4: MK ફર્નિચર,

0: 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા.
1: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો જેના પ્રાયોજક છે
2: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
1: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની.
2: યે હૈ આર્ક બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
3: હર રોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી, મજેદાર નહીં અસરદાર, ભારત કા ગમ એક્સપર્ટ.
1: અમિત ત્રિવેદી.